नमस्कार, फ्रीक्वेंसी मॉड्युलेशन बैंड 102.2 मेगाहर्ट्ज़ पर श्रोताओं आपे ટ્યુન કરી છે આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. આજે 9 જુલાઈ 2026 ને ગુરુવાર, શક સંવત 1948. શ્રોતાઓ, અમારી આજની આ સભાની શરૂઆતમાં સાંભળીએ હવે થોડી જ વારમાં બરાબર 6 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર.

શ્રોતાઓ, પરિપક્વતાની ઓળખ આપણે કેવી રીતે માપી શકીએ? તો મારા મતે તો પરિપક્વતાની ઓળખ એ છે કે કોઈની પણ સાથે દલીલમાં ઉતરવા કરતાં એના શબ્દોને માન્ય રાખીને આપણે માનસિક શાંતિને મહત્ત્વ આપીએ. તો આ વાતની સાથે જ આજના કાર્યક્રમની આ પ્રથમ પ્રસ્તુતિ સાંભળીશું, દમયંતી બરડાઈના અવાજમાં આ ભજન.

શ્રોતો હેમંત ચૌહાણના અવાજમાં આ ભજન આપ સાંભળી રહ્યા હતા. ભજનોના કાર્યક્રમ ભાવસાગરના મોતીની હવે પછીની આપ પ્રસ્તુતિ સાંભળીશું પ્રફુલ્લ દવેના અવાજમાં.

શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રફુલ દવેના અવાજમાં આ ભજન. આ સાથે જ અમારો આજનો આ ભજનોનો કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, FM બેન્ડ 102.2 MHz પર. ને શ્રોતાઓ, હવે સાંભળીશું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી શ્રી રામચરિત માનસનું ગાન.

0: મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત
1: શ્રોતો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસનું ગાન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

શ્રોતાઓ, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર. સમય અત્યારે 6:45 થઈ રહી છે. આ સમય છે આજના એક વિચારનો. શ્રોતાઓ, આજના એક વિચારનો મારો વિષય છે કે પ્લાસ્ટિક એક પ્રદૂષણ છે અને એ બહુ જ ગંભીર સમસ્યા છે અત્યારના સમયની. આપણા રોજબરોજના જીવનમાં આપણે પ્લાસ્ટિકનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ ને કે આપણે જાહેર જીવનમાં સ્વાસ્થ્ય સામે મોટામાં મોટો ખતરો પેદા કર્યો છે. સ્વચ્છ કે કુદરતી પર્યાવરણમાંથી દૂષિત પદાર્થો ભળે, પ્રાકૃતિક સંતુલન ખોરવાય,

તરણ દૂષિત થાય આપણે એને પ્રદૂષણ કહીએ. પ્રદૂષણના કેટલા બધા પ્રકાર છે, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, પ્રકાશનું પ્રદૂષણ, એમાંનું એક છે આ પ્લાસ્ટિક પ્રદૂષણ. માનવજાત પર્યાવરણને પ્રદૂષણરૂપી રાક્ષસનો સામનો કરવા માટે તૈયાર જ રાખે છે. પાણીની વધતી માંગ અને આપણું મસ્ત મજાનું જીવન, એને કારણે માણસ શું કરે છે તો કે પાણીને પ્રદૂષિત કરે છે. અત્યારે જોઈએ આપણે, માણસ ગમે ત્યાં કચરો ગમે ત્યાં ફેંકી દે, પછી એ જગ્યા જોતો નથી, ખાલી જગ્યા જોઈ નથી કે ફેંકી નથી. પ્લાસ્ટિકને ને કચરાને ગમે ત્યાં ફેંકે અને પછી શું થાય તો એ કચરો જમીનમાં પણ જાય અને ક્યારેક પાણીમાં પણ જાય અને પાણીને પછી પ્રદૂષિત કરે અને પાણીની જે ઓક્સિજનની માત્રા હોય ને એને ઘટાડે અને પછી જ્યારે આ પાણી આ

પ્રદૂષણ રૂપી રાક્ષસનો સામનો કરવા માટે તૈયાર જ રાખે છે. પાણીની વધતી માંગ અને આપણું મસ્ત મજાનું જીવન, એને કારણે માણસ શું કરે છે તો કે પાણીને પ્રદૂષિત કરે છે. અત્યારે જોઈએ આપણે, માણસ ગમે ત્યાં કચરો ગમે ત્યાં ફેંકી દે, પછી એ જગ્યા જોતો નથી, ખાલી જગ્યા જોઈ નથી કે ફેંકી નથી. પ્લાસ્ટિકને ને કચરાને ગમે ત્યાં ફેંકે અને પછી શું થાય તો એ કચરો જમીનમાં પણ જાય અને ક્યારેક પાણીમાં પણ જાય અને પાણીને પછી પ્રદૂષિત કરે અને પાણીની જે ઓક્સિજનની માત્રા હોય ને એને ઘટાડે. અને પછી જ્યારે આ પાણી આપણે પીવામાં આવે ને ત્યારે શરીરની આપણી જે શક્તિઓ છે આપણા શરીરને નુકસાન કરે છે. અને ફક્ત આપણને જ નહીં, છોડ છે, વૃક્ષો છે, પછી નાના નાના વેલાઓ છે, આ બધું જ પાણી આ વનસ્પતિઓને પણ નુકસાન કરતું હોય છે. અને એમાં પણ પ્લાસ્ટિકનો કચરો પાણીને સૌથી વધારે પ્રદૂષિત કરે. વાયુ પ્રદૂષણ એ રાસાયણિક અને જૈવિક જેવા પદાર્થોથી થતું હોય છે. વાયુ પ્રદૂષણને કારણે સમતાપ આવરણ એટલે કે ઓઝનના પડમાં ગાબડું પડે છે. આપણે જોઈએ અત્યારના સમયમાં એટલા બધા વાહનો વધી ગયા છે કે એમાંથી નીકળતો ધુમાડો એ વાયુને હવાને સૌથી વધારે નુકસાન કરે છે. અને જુઓ ને, હાઈવેને રસ્તા ઉપર કેટલા બધા વાહનો પસાર થતા હોય ત્યારે એ વાયુ પ્રદૂષણની સાથે સાથે અવાજનું પ્રદૂષણ પણ ફેલાવે છે. આ પ્રકારના અનેક પ્રદૂષણો છે એ જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડે છે અને જીવનને આપણા જોખમમાં પણ મૂકે છે. અને ફક્ત ને ફક્ત એવું નથી કે આ પ્રદૂષણો ખાલી વાતાવરણને જ દૂષિત કરે છે, આ આપણા જીવ માત્રને પણ હાનિ પહોંચાડે છે. પણ પ્લાસ્ટિક પ્રદૂષણ એ સૌથી વધારે જોખમી છે, કારણ કે પ્લાસ્ટિકની નાની નાની વસ્તુઓનો ઉપયોગ આપણે જે આપણા જીવનમાં કરીએ છીએ, માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ આપણે ખરીદીને લાવીએ ને તો પણ પ્લાસ્ટિકની બેગમાં લઈને આવીએ છીએ. આપણા ઘણા ખરા વાસણો જોઈએ, ફર્નિચરો પણ જુઓ, એ બધાના ઉપયોગમાં પ્લાસ્ટિક સૌથી વધારે રહેલું છે. અને પ્લાસ્ટિકથી શું થાય છે તો પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જેનો સંપૂર્ણપણે નાશ નથી થતો અને એને કારણે શું થાય છે તો કે પ્રદૂષણ વધે છે. જીવસૃષ્ટિને પ્લાસ્ટિકની આપત્તિ ટાળવા માટે સરકારે ઘણા બધા નિયમો તો લીધા છે, કાયદાઓ પણ કર્યા છે, પરંતુ એનું ઉલ્લંઘન અત્યારે પણ થઈ જ રહ્યું છે. તો આપણે આ પ્લાસ્ટિકનો ઉપયોગ જાતે જ ટાળીએ અને પ્રદૂષણને બચાવવામાં થોડી આપણે મદદ કરીએ.

શ્રોતાઓ, અત્યારે સમય સવારના 6:50 થઈ રહી છે. તો આ સમય છે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો પર નજર કરવાનો. કાર્યક્રમ રૂપરેખા બાદ 6:95 સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં સમાચાર, 7:05 અંગ્રેજીમાં સમાચાર અમારા આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળશો. પ્રાદેશિક સમાચાર આપ સાંભળી શકશો 7:10 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 7:20 ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના આપ માણી શકશો.

બરાબર 8 વાગે સમાચાર પ્રભાતનું હિન્દી અંક અને મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજીમાં 8:15 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક આપ માણી શકશો 8:30.

શ્રોતાઓ, સવારના બરાબર 9 વાગે વેદ ભારતીના કાર્યક્રમનું સહપ્રસારણ કરીશું. બરાબર 10 વાગે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ આપ માણી શકશો. 10:30 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું સહપ્રસારણ આપ માણશો.

શ્રોતાઓ, બપોરે 1 વાગે વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આપ સાંભળશો. 1 વાગે 20 મિનિટે ગુજરાતી સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. ત્યારબાદ બપોરના 1 વાગે 30 મિનિટથી વિવિધ ભારતીના પંચરંગી કાર્યક્રમોનું સહપ્રસારણ આપ માણી શકશો.

શ્રોતાઓ સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCRTનો ઉમંગ આપ સાંભળશો. સાંજે બરાબર 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર આપ માણી શકશો. અને આજના ગુલમહોર કાર્યક્રમમાં આપ સાંભળશો ક્યુંકી મેં ઝૂઠ નહીં બોલતા, લાડલા, હોગી પ્યાર કી જીત, વંશ, બેટા, બોલ રાધા બોલ, લવ, ત્રિનેત્ર જેવી ફિલ્મના યાદગાર ગીતો.

0: શ્રોતાઓ, સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. 7:20 કાર્યક્રમ કિસાનવાણી આપ સાંભળી શકશો. ને આજના કાર્યક્રમમાં છે, ખરીફ ઋતુમાં બીજની માવજત, આ વિશે વાત કરશે જ્યોતિબેન દુલેરા. 7:50 ગુજરાતીમાં સમાચાર ને 8 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું સહપ્રસારણ આપ સાંભળશો. શ્રોતાઓ, રાત્રિના 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આપ સાંભળી શકશો. રાત્રિના 11:00 હિન્દીમાં સમાચાર, અંગ્રેજીમાં સમાચાર. 11:05 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. અને અમારી આજની આ પ્રસારણ સભાનું સમાપન થશે રાત્રિના 11:10. તો શ્રોતાઓ, આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખાને હવે સાંભળીશું. સંસ્કૃતમાં સમાચાર, ત્યારબાદ હિન્દીમાં સમાચાર, અંગ્રેજીમાં સમાચાર અને પ્રાદેશિક સમાચાર.
1: સમગ્ર સામરિક સહભાગિતાયાઃ ઉર્જા વર્ધિષ્યતિ ઇતિ. સામાજિક સંચારપટલે એકસ્મિન સંદેશે શ્રીમોદી અવદત યત અસૌ ઓસ્ટ્રેલિયા દેશસ્ય સમકક્ષેણ એન્થની એલ્બનીઝ ઇત્યનેન સહ સંવાદમ આચરિષ્યતિ. અસૌ એતદપિ કથિતવાન યત ભારતઓસ્ટ્રેલિયા સહભાગિત્વસ્ય મહત્વપૂર્ણ સ્તંભેન ભારતીય પ્રવાસિના સહ સંવાદાય અવસરઃ અપિ પ્રાપ્સ્યામિ ઇતિ. યાત્રાવધૌ શ્રીમોદી તૃતીયે ભારતઓસ્ટ્રેલિયા વાર્ષિક સંમેલને ભાગમ ગ્રહીષ્યતિ. અસૌ ભારતઓસ્ટ્રેલિયા મુખ્ય કાર્યકારી અધિકારી મંચે અપિ ભાગમ ગ્રહીષ્યતિ, યત્ર સઃ ઉભય દેશયોઃ પ્રમુખાનાં વ્યાપારનેતૃણાં સમાગમમપિ સંબોધયિષ્યતિ. ભારત મ્યાનમાર દેશૌ દ્વૈપાક્ષિક સુરક્ષા સહકારિતા વિષયે ચર્ચાં કૃતવંતૌ. દ્વૈપાક્ષિક સંવાદ વ્યવસ્થાયાઃ અંતર્ગતે પ્રગતિં ચ સમીક્ષિતવંતૌ. ભારત મ્યાનમાર દેશયોઃ મધ્યે ત્રયોવિંશતિતમં દ્વિદિવસીય રાષ્ટ્રીય સ્તરીય સંમેલનમ અદ્ય હ્યઃ નવદિલ્લ્યાં સંપન્નમ. ગૃહમંત્રાલયઃ અવદત યત ભયોત્પાદનમ વિદ્રોહઃ માદકદ્રવ્યાણાં ક્રયવિક્રયણમ શસ્ત્રાણાં ક્રયવિક્રયણમ માનવવ્યાપારમ

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલ બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. નાયબ મુખ્યમંત્રીએ આગામી રથયાત્રાની સલામતીની સમીક્ષા કરી. અમરેલીમાં સિંહના વધુ એક હુમલામાં યુવકનું મોત અને બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. સમાચાર વિગતવાર. રાજ્યની પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. સુરતમાં પડેલા અતિભારે વરસાદને કારણે શહેર પૂરગ્રસ્ત બન્યું છે. તંત્રની કામગીરીની જાત માહિતી મેળવવા માટે તેમજ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી વરસાદગ્રસ્ત સુરત અને વલસાડની મુલાકાતે જશે. તેઓ અસરગ્રસ્ત લોકોને પણ મળશે અને સ્થિતિનો ચિતાર મેળવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટીતંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ ઘટશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
1: ડે 3 થી કોઈ ભારે બારિશ ની સંભાવના નહીં. ડે 3 થી ડે 7 છૂટપૂટ સ્થાનો પર હલકી

0: मध्यम बारिश हो सकती है अगले 7 दिन तक। फिशरमैन की बात करें तो अभी जो ये विंड्स हैं साउथ गुजरात कोस्ट में वाली वेदर की वजह से स्ट्रॉन्ग विंड्स रहेंगी अगले 5 दिन तक, जिसकी स्पीड रहेगी 45 से 55 गस्टिंग 65 नॉट किलोमीटर पर आवर। और सौराष्ट्र कच्छ में भी स्ट्रॉन्ग रट है जो नॉर्थ गुजरात के कोस्ट के हैं जो हमारा, उसमें भी 45 से 55 गस्टिंग 65 किलोमीटर प्रति घंटा की उम्मीद कर सकते हैं अगले 5 दिन।
1: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડ જિલ્લાના નાના પોંઢામાં 1.5 ઇંચ અને કપરાડામાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો હતો. પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશથી રાજ્યમાં એક સુદૃઢ અને સર્વગ્રાહી ઇવી ચાર્જિંગ સ્ટેશન અંગેની નીતિ તૈયાર કરવામાં આવશે. આ નીતિ તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન તંત્રને સૂચના આપવામાં આવી છે. આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
2: ઇવી ચાર્જિંગ સ્ટેશનો એના માટેની પણ ઝડપથી પોલિસી બનાવીને રાજ્યના ઇવીના જે વાહનો ધરાવે છે એમને મુશ્કેલી ન પડે એના માટેની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને એક સ્પેશિયલ ઇવી ચાર્જિંગ પોલિસી પણ બનાવવા માટેની સૂચના આપી છે. ભવિષ્યમાં એ પણ રાજ્યની જનતા માટે પોલિસીના મારફત લોકોને લાભ મળશે.
1: હવેથી રાજ્યના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સના મેદાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વધુ 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ દળમાં નિમણૂક પત્રો એનાયત કરવાના ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 નવી ભરતી કરાશે.
3: વર્ષે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના તમામ પોલીસ હેડક્વાર્ટરોના ગ્રાઉન્ડ એ રાજ્યના તમામ નાગરિકો જે કોઈ પોલીસ ભરતીમાં ભાગ લેવાના હોય તે લોકોને ટ્રેનિંગ માટે ખુલ્લા મૂકવામાં આવે. એની સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓએ આ વખતે આપણે કોઈ બી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ના લેવા પડે તે માટે અનેક પોલીસ અધિકારીઓને બી ટ્રેનિંગમાં જોડ્યા.
1: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરી. રાજ્ય પોલીસ વડા જીએસ મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ગત મોડી સાંજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ટ્રાફિકનું સુચારૂ સંચાલન કરવા તેમજ ઇમરજન્સી સેવાઓ સુદ્રઢ કરવા અંગે તેમણે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આ વર્ષે રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર રૂટ પર જોડાનાર હાથીઓની સુરક્ષા અને લાઇવ લોકેશન મોનિટર તેમજ ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત યાત્રામાં જોડાનાર તમામ ટ્રક અને અખાડાના સંચાલકોના આધાર આધારિત વેરિફિકેશન માટે પ્રતિરક્ષા એપ્લિકેશનનો ઉપયોગ કરાશે તેમજ શંકાસ્પદ તત્વો પર બાજ નજર રાખવા માટે પિનાક સોફ્ટવેર સંચાલિત એઆઈ ફેસ રેકગ્નિશન, આકાશી સુરક્ષા માટે એન્ટી ડ્રોન ગન તથા ઝામર ટીમ અને સમગ્ર રૂટ પર હજારો સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા લાઇવ સર્વેલન્સની આધુનિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 ગેરકાયદે હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. રથયાત્રા અગાઉ આ આરોપી પાસેથી 6 જેટલા તવંચા અને 21 જેટલા જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે તેમ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું.
4: 6 દેશી બનાવટ કે હથિયાર ઓર 21 લાઇવ કાર્ટ્રિજ મિલે હૈ. ઉસકે અલાવા જો પ્રાથમિક પૂછતાછ કી ગઈ ઓર ઉસકા જો ક્રિમિનલ એન્ટરટેન જબ ચેક કિયા ગયા તો ઉસકે ખિલાફ અમદાવાદ ગ્રામ્ય ઓર મહેસાણા ડિસ્ટ્રિક્ટ મે કાફી સીરિયસ ઓફેન્સિસ રજિસ્ટર્ડ હૈ જિસમે એટેમ્પ ટુ મર્ડર ઓર ઇલીગલ આર્મ્સ રખને કે 3 અલગ અલગ કેસ હૈ. એસે કુલ મિલા કે 10 કેસ ઉસકે ખિલાફ રજિસ્ટર્ડ હૈ. ફિલહાલ અભી કો અભી પોલીસ કસ્ટડી રિમાન્ડ કે લિયે ઓનરેબલ કોર્ટ કે સમક્ષ પેશ કિયા જાયેગા ઓર બાકી આગે કી તફ્તીશ જારી રહેગી.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યુ રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં સિંહના હુમલામાં યુવકનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ સિંહ સિંહણના મેટિંગ પીરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન માટે ગયા હતા. દરમિયાન સિંહોએ અચાનક હુમલો કરતા યુવકને દૂર સુધી ખેંચી લઈ જતા તેનું મોત થયું હતું. વન વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે હુમલા બાદ સિંહો અત્યંત આક્રમક સ્થિતિમાં હોવાથી તેઓ

0: મૃતકને મૃતદેહ છોડવા તૈયાર નહોતા. ત્યારબાદ વન વિભાગે સરકારી વાહનોના કાફલા સાથે અંદર પ્રવેશ કરી ભારે જહેમત બાદ મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. રાજ્યભરમાં થઈ રહેલા વરસાદને પગલે મુસાફરોની સુરક્ષા માટે જીએસઆરટીસી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જીપીસી ટેકનોલોજીની મદદથી તમામ બસોના લોકેશન પર નજર રાખવામાં આવી રહ્યું હોવાનું જીએસઆરટીસીના પીઆરઓ શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું.
1: નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24/7 એક કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવેલું છે અને તેના પરથી સતત મોનિટરિંગ થવા પામેલ છે. નિગમ દ્વારા ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અગાઉથી બ્લેક સ્પોટ નક્કી કરી દેવામાં આવેલા છે અને જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ લાગતી હોય તો ત્યાં સંચાલન ન કરવા માટેની સૂચનાઓ બી આપેલી છે. 23 રૂટ અને 71 ટ્રીપો કંટ્રોલ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે અમરેલી, નર્મદા, ભાવનગર, કચ્છ, સુરત અને જૂનાગઢનો સમાવેશ થાય છે.
0: ટેલિકોમને લગતા સાયબર ગુનાઓ અને ડિજિટલ નાણાકીય છેતરપિંડીઓને રોકવા દૂરસંચાર વિભાગે ભારતીય રિઝર્વ બેંક પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ સાથે સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય અને દાદરા નગર હવેલી તથા દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડીઆઈપી પોર્ટલ પર બેન્કોને જોડવાની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. માહિતીની આપલે મજબૂત કરવા, સંસ્થાઓ વચ્ચેનું સંકલન સુધારવા અને ટેલિકોમ સંચાલિત નાણાકીય છેતરપિંડીઓ સામે ઝડપી કાર્યવાહી મજબૂત કરવા દૂરસંચાર વિભાગે આરબીઆઈને બાકીની બેન્કોને ઝડપથી જોડાવા સુવિધા આપવા અપીલ કરી છે. કચ્છમાં વહીવટીતંત્રે 154 ગેરકાયદેસર દબાણો દૂર કરી 17,86,00,000થી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી હતી, જેમાં 154 દબાણોમાં 40 ધાર્મિક, 91 વાણિજ્યિક અને 23 અન્ય પ્રકારના દબાણોનો સમાવેશ કરાયો છે. સૌથી વધુ ભુજ તાલુકામાં દબાણો દૂર કર્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ ચોરી વિરુદ્ધ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 33 સંયુક્ત ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે 900થી વધુ વીજ કનેક્શનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન 45 જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ 50,00,000 રૂપિયાથી વધુની વીજ ચોરી સામે આવી છે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. અંતિમ મેચ શનિવારે સાઉથહેમ્પ્ટન ખાતે રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલ બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. નાયબ મુખ્યમંત્રીએ આગામી રથયાત્રાની સલામતીની સમીક્ષા કરી. અમરેલીમાં સિંહના વધુ એક હુમલામાં યુવકનું મોત. અને બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગે 45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

શ્રોતાઓ, ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝમાં આકાશવાણીનો આ ગોધરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે માણીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. આરાધના કાર્યક્રમની આ પ્રથમ પ્રસ્તુતિ સાંભળીશું અલ્તાફ રાજા અને માફ કરશો અદનાન સાપી અને સાથીઓના અવાજમાં આ કવ્વાલી.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: શ્રોતાઓ, અનુપ જલોડાના અવાજમાં આ ભક્તિ ગીત આપ સાંભળી રહ્યા હતા અને આ હતી અમારા આજના ભક્તિ સંગીતના કાર્યક્રમ આરાધનાની અંતિમ પ્રસ્તુતિ. ને આ સાથે જ અમારો આજનો આ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું FM બેન્ડ 102.2 MHz પર. ને શ્રોતાઓ, હવે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળશો અને ત્યારબાદ બરાબર 8 વાગે સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજીમાં 8:15 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું.
1: નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. અને ભારતના અર્પણ પાપપ કરે વિમ્બલ્ડન જુનિયર્સ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે ભારત ઓસ્ટ્રેલિયા CEO ફોરમ દરમિયાન બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું, આજે વિશ્વ અનિશ્ચિતતા, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને ઉર્જા સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે બંને દેશો માટે વિશ્વસનીય ભાગીદારો તરીકે સાથે આગળ વધવું સ્વાભાવિક અને જરૂરી છે. તેમણે કહ્યું, આ સંવાદ નવા વિચારોને આગળ ધપાવશે.
2: लोकतांत्रिक मूल्यों और इंडो पैसिफिक साझा विजन के आधार पर हमारे बीच गहरा स्ट्रेटेजिक कन्वर्जेंस बना है. हम अपनी बिजनेस पार्टनरशिप को नई ऊंचाइयों पर ले जाने के लिए प्रतिबद्ध है. इस प्रयास में आप सभी की भूमिका बहुत महत्वपूर्ण है. मुझे विश्वास है कि आज का ये संवाद नए आइडियाज, नई पार्टनरशिप और नए कमिटमेंट्स को जन्म देगा.

0: પ્રધાનમંત્રીએ બંને દેશોના રાજ્યોથી રાજ્યો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.
1: ન્યૂ સાઉથ વેલ્સ ઓર વિક્ટોરિયા કી ફાઇનાન્સ, એજ્યુકેશન, મેડિકલ ટેક ઓર ઇનોવેશન ઇકોસિસ્ટમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા કે સાથ મિલકર ગ્લોબલ સોલ્યુશન્સ બના સકે. સાઉથ ઓસ્ટ્રેલિયા કી ડિફેન્સ, સ્પેસ ઓર મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી, ઉત્તર પ્રદેશ ઓર કેરલમ કે સાથ નયે અવસર બના સકે. મેરા સુઝાવ હૈ કે હમ આને વાલે સમય મેં કુછ ફોકસ સ્ટેટ ટુ સ્ટેટ ઓર સેક્ટર ટુ સેક્ટર પાર્ટનરશિપ કી પહેચાન કરે ઓર ઉના આગે લે જાને કે લિયે રણનીતિ બનાય.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે વેપાર, સંરક્ષણ, મહત્વપૂર્ણ ટેકનોલોજી, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગ મજબૂત કરવા પર ચર્ચા થવાની અપેક્ષા છે. તેઓ મેલબોર્નમાં એક સમુદાય કાર્યક્રમ દરમિયાન ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. શ્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના આમંત્રણ પર ઓસ્ટ્રેલિયાની 3 દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે મેલબોર્ન પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ મેલબોર્નમાં ભારતીય સમુદાયનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

સંરક્ષણ, મહત્વપૂર્ણ ટેકનોલોજી, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગ મજબૂત કરવા પર ચર્ચા થવાની અપેક્ષા છે. તેઓ મેલબોર્નમાં એક સમુદાય કાર્યક્રમ દરમિયાન ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. શ્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના આમંત્રણ પર ઓસ્ટ્રેલિયાની 3 દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે મેલબોર્ન પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ મેલબોર્નમાં ભારતીય સમુદાયનો ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ આભાર માન્યો હતો. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFના અહેવાલ મુજબ ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકેનું સ્થાન યથાવત રાખી ચાલુ વર્ષે 7% દરે વૃદ્ધિ કરશે. IMFના મુખ્ય દ્વિવાર્ષિક અહેવાલ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અપડેટમાં આગામી કેલેન્ડર વર્ષમાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન 6.4% રહેવાનો અંદાજ છે. અહેવાલમાં જણાવાયું છે કે ખાનગી વપરાશ અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂત ગતિ દ્વારા ભારતીય અર્થતંત્રને ટેકો મળશે. વિશ્વ અર્થતંત્રના વિકાસ માટે પણ સકારાત્મક અંદાજ રજૂ કરાયો છે. વૈશ્વિક અર્થતંત્ર આવતા વર્ષે 3.4% દરે વધવાની શક્યતા છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે ખાદ્ય સુરક્ષા અંગે ચર્ચા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે તેઓ કેરલમ, કર્ણાટક અને તેલંગાણાના ખાદ્ય બાબતોના મંત્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી. તેમણે કહ્યું કે કેરલમ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની હાલના નીતિ માળખા અનુસાર તપાસ કરવામાં આવશે. શ્રી જોશીએ કર્ણાટકના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી KH મુનિયપ્પા સાથે પાછલા વર્ષની MSP યોજના હેઠળની ગ્રાન્ટ અંગે ચર્ચા કરી. અગાઉ શ્રી જોશીએ તેલંગાણાની ડાંગરની ખરીદીની જરૂરિયાત અંગે ચર્ચા કરવા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. કેન્દ્ર સરકારે તમિલનાડુના ખેડૂતો પાસેથી કોપરા અને તોતાપુરી કેરીની ખરીદીને મંજૂરી આપી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે આનાથી ખેડૂતોને વધુ સારી કિંમત પ્રાપ્ત થશે અને બજારમાં વધઘટને કારણે વેચાણમાં થતી સમસ્યાથી તેમનું રક્ષણ થશે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર આ મંજૂરી અપાઈ છે. રાજ્યમાં 87,000 મેટ્રિક ટનથી વધુ કોપરાની અને 96,000 મેટ્રિક ટનથી વધુ તોતાપુરી કેરીની ખરીદી કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ IR News_ABDને ફોલો કરશો. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ. ગૃહમંત્રાલયે જણાવ્યું કે બંને દેશોએ આતંકવાદ, બળવાખોરી, માદક દ્રવ્યોની હેરફેર, શસ્ત્રોની દાણચોરી, માનવ તસ્કરી, વન્યજીવનની હેરફેર અને સાયબર ક્રાઇમ સહિત આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં સહયોગ અંગે ચર્ચા કરી. બંને દેશોએ લાંબા સમયથી ચાલતી મિત્રતા અને ગાઢ ભાગીદારી અને બંને દેશો વચ્ચેના પરસ્પર લાભ માટે સહયોગને વધુ મજબૂત બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતાને સમર્થન આપ્યું. બેઠકમાં ગૃહસચિવ ગોવિંદ મોહને ભારતીય પ્રતિનિધિમંડળનું, જ્યારે મ્યાનમારના ગૃહમંત્રાલયના નાયબ મંત્રી મેજર જનરલ મીન થુએ મ્યાનમાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. મહારાષ્ટ્રમાં પુણેના મોશી ખાતે કચરાનો ઢગલો રહેણાંક મકાન પર તૂટી પડવાની ઘટનામાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત મકાનમાં લગભગ 23 લોકો ફસાયા હતા. ઘટના બાદ 5 વ્યક્તિઓ જાતે બહાર નીકળવામાં સફળ રહ્યા. ત્યારબાદ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, ભારતીય સેના, ફાયર સર્વિસ, પોલીસ અને અન્ય એજન્સીઓની સંયુક્ત બચાવ ટીમોએ વધુ 9 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 14 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે બાકીના ફસાયેલા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA, CSIR, UGC, NET, June 2026ની પરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી બહાર પાડી છે. આ પરીક્ષા 17 અને 18 જુલાઈના રોજ યોજાશે. ઉમેદવારો તેમને ફાળવાયેલ પરીક્ષા શહેર જાણવા સત્તાવાર વેબસાઇટ www.csirnet.nta.nic.in પર લોગઇન કરીને જોઈ શકે છે. અમેરિકા ઇરાન પર હવાઈ હુમલા ફરી શરૂ કર્યા છે. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં વાણિજ્યિક જહાજો પર ઇરાનના હુમલા બાદ અમેરિકી સેનાએ ઇરાન પર ગઈકાલે હવાઈ હુમલા કર્યા. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઇરાન વધુ હુમલા કરશે તો અમેરિકા વધુ મજબૂતી લશ્કરી કાર્યવાહી કરશે. ઇરાની મીડિયાએ ચાબહાર બંદર, અબ્બાસ અને બુશેહર સહિત દક્ષિણ કાંઠાના અનેક શહેરોમાં વિસ્ફોટોના અહેવાલ આપ્યા છે. દરમિયાન ભારતે બંને દેશોને સંઘર્ષના શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ માટે સંવાદ અને રાજદ્વારી માર્ગે પાછા ફરવા અપીલ કરી છે. ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર્સ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. આ સાથે અર્પણ છેલ્લા
36 વર્ષમાં છોકરાઓની ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. 18 વર્ષીય પાપકરે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના રિયો તાબાબાને

0: માત્ર 52 મિનિટમાં 6-2, 6-1થી હરાવ્યો હતો. આજે તેનો મુકાબલો 5:00 વાગે અમેરિકાના જોર્ડન લીનો સામે થશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. તમિલનાડુના કન્યાકુમારીના 17 વર્ષીય અશ્વથ એ 2026 પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર સ્પર્ધામાં દેશના 98મા ગ્રાન્ડ માસ્ટર બનીને ઇતિહાસ રચ્યો. તેણે 9 રાઉન્ડમાંથી 7 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટ પૂર્ણ કરી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોમાં પ્રથમ પાને ઈરાન અમેરિકા વચ્ચે ફરી શરૂ થયેલ હુમલાના તેમજ સુરતપુરમાં નુકસાનના સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, વિરામથી થાકેલા અમેરિકા ઈરાન ફરી યુદ્ધે ચડ્યા. સંદેશે લખ્યું, યુએસનો ઈરાન પર અત્યાર સુધીનો ભીષણ હુમલો. દિવ્યભાસ્કરે, પાણીમાં ઘેરાયા સુરતના શ્વાસ. 10 લાખથી વધુ સાડીઓ, 3,000 વાહનો ડૂબ્યા. ₹800 કરોડથી વધુ નુકસાન. આ સમાચાર તસવીર સાથે છાપ્યા છે. અને સ્થાનિક સમાચારોમાં અમરેલીમાં સિંહના હુમલામાં યુવકના મોતના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ઓસ્ટ્રેલિયા સીઓ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. અને ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર શ્રોતાઓ આપે ટ્યુન કરી છે આકાશવાણીનો ગોધરા કેન્દ્ર. સમય અત્યારે સવારના 8:30 થઈ રહી છે. માણીશું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક.

શ્રોતાઓ, આપણને આપણા વિચારો સિવાય કોઈ ક્યારેય આપણને બંધનમાં ન બાંધી શકે, એટલે જ હંમેશા આપણે આપણા વિચારોના સ્વામી બનીએ. અને આપણા વિચારો એ પણ કેવા, તો ઉત્તમ અને શ્રેષ્ઠ અને પોઝિટિવ હોવા જોઈએ. તો આ વાતની સાથે જ આજના કાર્યક્રમમાં આપની સાથે હું છું, આપની રેડિયો દોસ્ત રમ્યતા વ્યાસ. આપ સૌ શ્રોતાઓને મારા નમસ્કાર. તો દોસ્તો, કાર્યક્રમની આ પ્રથમ પ્રસ્તુતિ સાંભળીશું સોનુ નિગમ, જયેશ ગાંધી અને સાથીઓના અવાજમાં મેને પ્યાર ક્યું કિયા ફિલ્મનું આ ગીત.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: શ્રોતાઓ, જેલ ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમમાં.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર.

0: જે ના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે.
2: સો ઈઝી.
3: ફસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

શ્રોતાઓ, કાલ ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા હતા અને આ હતી અમારા આજના હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ ચિત્રલોકની અંતિમ પ્રસ્તુતિ. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું FM બેન્ડ 102.2 MHz પર. અને શ્રોતાઓ, સમય 9:15 થઈ રહ્યા છે. વિવિધ ભારતીના કાર્યક્રમનું સહપ્રસારણ સાંભળીએ.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝમાં શ્રોતાઓ આપે ટ્યુન કરી છે આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના કાર્યક્રમનું સહપ્રસારણ. અત્યારે સમય સવારના બરાબર 10 થઈ રહ્યા છે. એક જ ફિલ્મના ગીતોનો આ કાર્યક્રમ માણીશું. આજના કાર્યક્રમમાં ચલતે ચલતે ફિલ્મના ગીતોને માણીએ. તો કાર્યક્રમની આ પ્રથમ પ્રસ્તુતિ સાંભળીશું ઉદિત નારાયણની સાથીઓના અવાજમાં.

0: શ્રોતાઓ, સોનુ નિગમના અવાજમાં આ ચલતે ચલતે ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા હતા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હિન્દી ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ. ને આજના કાર્યક્રમમાં સાંભળી રહ્યા છો ચલતે ચલતે ફિલ્મના ગીતો.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી

ભૂપેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો. અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

શ્રોતાઓ, સુખવિંદર સિંઘના અવાજમાં ગીત આપ સાંભળી રહ્યા હતા અને કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીશું અભિજીત અને સાથીઓના અવાજમાં આ ચલતે ચલતે ફિલ્મનું ગીત.

શ્રોતાઓ, અભિજીતના અવાજમાં આ ગીત આપ સાંભળી રહ્યા હતા અને આ હતી અમારા આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. આ સાથે જ અમારો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનો ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર. શ્રોતાઓ, અત્યારે સમય 10:30 થઈ રહી છે. હવે પછીનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આપ સાંભળશો.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ, ફિલ્મ ધડક 2નું. ગાયક કલાકારો છે દર્શન રાવલ અને જોનીતા ગાંધી. બોલ છે ગુરપ્રીત સાહનીના.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ ચુબિન નોતિયાલના સ્વરમાં રેડ 2 ફિલ્મનું આ ગીત. ગીતકાર છે મનોજ મુન્તાશીર.

મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ દેવાંશી શાહના સ્વરમાં રમેશ પારીખની આ રચનાને.

મિત્રો, હમણાં જ આપે દેવાનશી શાહના સ્વરમાં યોસેફ મેકવાનની રચનાને સાંભળી. અંતમાં સાંભળીએ પિનાકીન ઠાકોરે લખેલ આ ગીતને. સ્વર છે નીતિ મહેતાનો.

મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોમાં બરાબર 11 થવા આવ્યા છે અને સમય થયો છે મુખ્ય સમાચારનો.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 480 અને નિફ્ટીમાં 130 અંકનો વધારો. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરીને 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા. જમ્મુ કાશ્મીરમાં સરહદ સુરક્ષાદળોએ ગઈકાલે હીરાનગર સેક્ટરના સરહદી ગ્રામ બોબિયામાંથી શંકાસ્પદ વ્યક્તિની ઝડપી પાડ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29ની સત્તાવાર જાહેરાત કરી. ડેટા સેન્ટર ક્ષેત્રમાં રોકાણ આકર્ષવું, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું અને રોજગારીની નવી તકો ઊભી કરવાનો મુખ્ય આશય. આગામી 3 વર્ષ માટે નીતિ અમલમાં રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદની નવનિર્મિત આરટીઓ કચેરીનું લોકાર્પણ. આધુનિક આરટીઓ સેવાઓથી નાગરિકોને પારદર્શક અને ઝડપી સુવિધાઓ મળશે. આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ આઈએમએફનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. કેન્દ્ર સરકારે તામિલનાડુના ખેડૂતો પાસેથી કોપરા અને તોતાપુરી કેરીની ખરીદીને મંજૂરી આપી. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે ખાદ્ય સુરક્ષા અંગે ચર્ચા કરી. હોર્મુઝ સામુદ્ર ધુનીમાં વાણિજ્યિક જહાજો પર ઈરાનના હુમલા બાદ અમેરિકી સેનાએ ઈરાન પર હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનમાં ગુમ થયેલા બોઇંગ કાર્ગો વિમાનનો કાટમાળ કરાચી પાસે ઊંડા સમુદ્રમાં શોધખોળ અભિયાન દરમિયાન મળી આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું વહેલી તકે ચૂકવણું કરવાની સૂચના આપી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કરે છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવે વિશાલ દદલાની અને શ્રેયા ઘોષાલના સ્વરમાં દોસ્તાના ફિલ્મનું આ ગીત. શબ્દો છે અન્વિતા દત્તગુપ્તાના અને સંગીત વિશાલ શેખરનું.

જોશો આ ગીત છે ફિલ્મ બેન્ડ બાજા બારાતનું, ગાયક કલાકાર શ્રેયા ઘોષાલ, બોલ છે અમિતા ભટ્ટાચાર્યના અને સંગીત સલીમ સુલેમાનનું.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ હરિહરનના સ્વરમાં આ ગઝલ. શબ્દો છે કોઈ પત્તા હિલે.

ઈલા અરુણને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ હરિહરનને. ગીતના શબ્દો છે ઉનસે જબ જબ ભી.

0: થેન્ક યુ.
1: હરિહરન અને લેઝલી લુઇસને આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં સાંભળીએ અભિજીતને.

0: આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 545 અને નિફ્ટીમાં 160 અંકનો વધારો. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. મહારાષ્ટ્રમાં આજે વહેલી સવારે હિંગોલી જિલ્લામાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેર પર ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી. કન્યાકુમારીના 17 વર્ષીય અશ્વથ એસ પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ રોબિનમાં ભારતના 98મા ગ્રાન્ડમાસ્ટર બન્યા. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે કેશલેસ હેલ્થ સ્કીમ શરૂ કરી. અમેરિકાએ ઇરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા. અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શન માટે ગયેલા યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો. અમદાવાદના મોટેરામાં મોટાપાયે ડિમોલિશનની કામગીરી. 50થી વધુ કોમર્શિયલ એકમો હટાવાયા. ભાવનગરમાં યોજાનારી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા માટે ભગવાનના વાઘા તથા સાફા તૈયાર કરાયા. વરસાદના કારણે રદ કરાયેલી ભાવનગર ટર્મિનસ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન ફરીથી શરૂ કરાઈ. સુરતમાં ભારે વરસાદ અને ખાડીના પૂરથી કાપડ ઉદ્યોગને 100થી 150 કરોડનું નુકસાન. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. તલાલાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આગામી 13મી જુલાઈએ ભરતી મેળો યોજાશે. કચ્છમાં વહીવટીતંત્રએ 154 ગેરકાયદે દબાણો દૂર કરી 17 કરોડ 86 લાખથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4થી T20 મેચ રમાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ હેમુ ગઢવી અને સાથીઓને.

સરોજ ગુંદાણી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ,
1: મસાણો.
2: અજાણ્યા એપ થી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
5: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
4: ધારાબેન, અત્યારે અતિક માસ ચાલી રહ્યો છે, તો આપણી બધી બહેનો ધર્મ આરાધના તપ જપ અને અનુષ્ઠાનમાં વ્યસ્ત હશે,
5: કારણ કે આ સમય જ છે પ્રભુને ભજવાનું. આપણે જે પરમાત્માના અંશ છીએ અને આપણામાં જે પરમાત્મા વસે છે એને યાદ કરવાનો, એનું સ્મરણ કરવાનું.
4: અને એટલે જ બહેનો કહેવાનું મન થાય ને કે દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા, ઘરની ઉગાડી રાખજો બારી.
5: ગરીબની દાદ સાંભળવા, અવરના દુઃખને દળવા, તમારા કર્ણ નેત્રોની ઉગાડી રાખજો બારી.
4: પ્રણયનો વાયરો વાવા, કુછંદે દુષ્ટવા જાવા, તમારા શુદ્ધ હૃદયોની ઉગાડી રાખજો બારી.
5: થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા, જરા સત્કર્મની નાની ઉગાડી રાખજો બારી. આપણે જેમ બહેનો વાત કરી તેમ આ મહિનો છે પરમાત્માને ભજવાનો અને સાથે સાથે દાન પૂર્ણ કરવાનો, ભૂખ્યા તરસ્યાની ભૂખ તરસ છીપાવવાનો અને ખૂબ સારા સારા ધાર્મિક સામાજિક કાર્યો કરવાનો. અને જ્યારે આપણે જેમ વાત કરી તેમ આ મહિનો જેમ આપણામાં રહેલા પરમાત્માને પૂજવાનો છે, કેમ કે આપણે સૌ પરમાત્માના અંશ માત્ર છીએ. આપણે થોડોક ડોક્યું આપણી જાતમાં પણ કરવાનું છે કે જેથી આપણી પોતાની જે ખૂબી કે ખામી છે એને ઓળખવાનો અને એને પચાવવાનો. ખાસ કરીને ખૂબી તો આપણે સૌને ખબર હોય અને એમાં આપણે થોડા જાજા અભિમાનથી માનથી પરિચિત પણ છીએ, પણ જ્યાં વાત આવે છે એ આપણી ખામીઓને ઓળખવાની, એને દૂર કરવાની, એના માટે આપણે આપણી જાતમાં ડૂબકી મારવી પડે. આપણી અંદર વસેલા પરમાત્માના અવાજને ઓળખવું પડે, એટલે કે આપણામાં રહેલા એ બ્રહ્મના તત્વને, એ બ્રહ્મના અંશને ઓળખવાની વાત છે.
4: અને એ આપણા તત્વને, આપણામાં રહેલા બ્રહ્મના અંશને ઓળખવા માટે
5: આપણને
4: એક આધ્યાત્મિક શક્તિની જરૂર પડે છે અને એ આપણે મેળવીએ છીએ પ્રાર્થના દ્વારા.

0: બહેનો, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે અને આ દર ત્રણ વર્ષે આવે છે. દર ત્રણ વર્ષે આવતા આ માસનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે.
1: ગુજરાતી સંસ્કૃતિમાં આ મહિનાને અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ.
0: અને અધિક માસનું ધાર્મિક મહત્વ જો જોઈએ ને તો પૌરાણિક કથા પ્રમાણે જ્યારે આ માસ મળમાસ કહીને અશુભ ગણવામાં આવતો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યો. એટલે આ મહિનામાં ભગવાન વિષ્ણુ કૃષ્ણની પૂજાનું અનંત ગણું ફળ મળે છે.
1: મંત્ર, જપ અને સ્મરણ આ બધું જ આ માસમાં કરવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રના જાપનું વિશેષ મહત્વ છે. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કે પઠન એ પણ આ મહિનામાં સર્વોત્તમ ગણાય છે.
0: અને આ મહિનામાં દાન અને પુણ્યનું મહત્વ વિશેષ હોય છે. એમાં જો માલપુઆનું દાન કરવામાં આવે ને તો અધિક માસમાં કાંસાના પાત્રમાં 33 માલપુઆ મૂકીને તેનું દાન કરવાનો વિશેષ મહિમા છે.
1: અને એવી જ રીતે બહેનો, દીપદાન ઘરના આંગણે તુલસી ક્યારે અથવા તો પવિત્ર નદીના કિનારે દીપદાન એટલે કે દીવો પ્રગટાવવો, જેનાથી જીવનના અંધકાર દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. અને આમે શુદ્ધ ઘીના દીવાથી આપણું આસપાસનું વાતાવરણ પણ ખૂબ પવિત્ર થાય છે.
0: અને એવી જ રીતે વસ્ત્રદાન, અન્નદાન, પક્ષીને ચણ, ગાયને ઘાસચારો આ બધું જ દાન કરીને આ મહિનામાં પુણ્ય કમાવાનો અવસર મળે છે. તો બહેનો, અધિક માસનું આપણા જીવનમાં શું મહત્વ છે એ વિશે આપણે વધુ વાતો જાણીશું જાણીતા શાસ્ત્રવિદ મૈત્રેય વ્યાસ પાસેથી.
1: અધિક માસનું મહત્વ.
2: નમસ્કાર મિત્રો, હું છું મૈત્રેય વ્યાસ અને આજે વાત કરીશું અધિક માસની. આપણા પંચાંગમાં 12 મહિનાઓમાં વર્ષનો વિભાગ કરવામાં આવ્યો છે.

જેનો આધાર ચંદ્રમાની ગતિ છે. ચંદ્રમા 12 રાશિઓમાં પરિભ્રમણ કરે તેમાં જે પૂર્ણિમાના દિવસે જે નક્ષત્રમાં ચંદ્રમા હોય એ નક્ષત્રના નામ પરથી મહિનાઓના નામ પાડવામાં આવે છે. સૂર્યનારાયણને 12 રાશિઓનું ચક્ર પૂર્ણ કરતાં 365 દિવસ લાગે છે, જ્યારે ચંદ્રમાને આ ચક્ર પૂર્ણ કરતાં 354 દિવસનો સમય લાગે છે. આમ બંને વચ્ચે 11 દિવસનો તફાવત આવે છે. આથી એ ચંદ્ર અને સૂર્યની ગતિના સંકલન કરીને અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી. બીજા માસમાંથી વધેલા દિવસોમાંથી બનાવેલો મહિનો હોવાથી તેનું વિશેષ કોઈ નામ પણ ન હતું અને એટલે અધિક માસ તરીકે પણ ઓળખાતો. વળી તેને મલમાસ તરીકે પણ ઓળખાય છે અને એ વધારાનો માસ હોવાથી તેનો કોઈ સ્વામી પણ નથી. બીજા બધા માસના સ્વામી પણ છે, તિથિઓની સંજ્ઞા પણ છે, પરંતુ આ અધિક માસમાં સૂર્ય સંક્રાંતિ ન થતી હોવાથી તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાયો. આ અધિક માસ 32 મહિના અને 16 દિવસ તથા 4 ઘડીના અંતરથી આવે છે. પ્રત્યેક 28 મહિના પછી અને 36 મહિના પહેલા અધિક માસ આવે છે. આ મહિનામાં સૂર્યનારાયણ એક રાશિમાંથી બીજી રાશિમાં જતા નથી, એથી અસંક્રાંત માસ અધિક માસ એવા નામથી ઓળખાય છે. જે મહિનામાં એક જ મહિનામાં બે વખત સૂર્યનારાયણ રાશિ પરિવર્તન કરે તો તેને ક્ષયમાસ તરીકે ઓળખાય છે. વળી આ માસનો કોઈ સ્વામી પણ નથી, જેથી પણ તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાયો હતો. પુરાણોમાં એક કથા આવે છે કે આ મહિનો ભગવાન વિષ્ણુના શરણે ગયો, ત્યાં વૈકુંઠમાં જઈ ભગવાનના ચરણમાં પડી રડવા લાગ્યો. વૈકુંઠમાં દુઃખનો અભાવ હોય છે, આમ છતાં તે રડવા લાગ્યો એટલે ભગવાનને પૂછ્યું કે તું શા માટે રડે છે? ત્યારે એ અધિક માસ કે મલમાસ કહે છે કે હે ભગવાન, મારો કોઈ સ્વામી નથી અને વળી મારા આ માસમાં કોઈ સૂર્ય સંક્રાંતિ પણ થતી નથી. આ કારણે મારા આ માસમાં કોઈ શુભ કાર્ય કરતો નથી. વળી મને મલમાસ ગણી અવગણવામાં પણ આવે છે, તો કૃપા કરો અને મને પણ કંઈ માતને અપાવો, મારા આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થાય. ત્યારે તે માસને લઈને ભગવાન વિષ્ણુ ગોલોકમાં ગયા કે જ્યાં શ્રીકૃષ્ણ બાળવયમાં નિત્ય ક્રીડા કરે છે, કે જ્યાં દુઃખ શોક વૃદ્ધાવસ્થા ઇત્યાદિનો અભાવ છે, ત્યાં ભગવાન આ અધિક માસ કે મલમાસને લઈ ગયા. અને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ભગવાન વિષ્ણુને આગમનનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે આ માસ કંઈ મહાત્મ્ય ઈચ્છે છે, આપ તેને માટે કંઈક કરો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે તું સત્ય કહે છે, તારા આ માસમાં સૂર્ય સંક્રાંતિ ન હોવાથી કોઈ શુભ કાર્ય કરતો નથી, પરંતુ હું તને મહાત્મ્ય આપું છું. પુરાણો અને વેદો મને પુરુષોત્તમ એવા નામથી ઓળખે છે. મિત્રો, આમ ભગવાન શ્રીકૃષ્ણએ કે જે પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે, તેમણે પોતાનું નામ જ આ માસને આપ્યું અને વળી પોતાનું સ્વરૂપ અને મહાત્મ્ય પણ આપ્યું. ઉપરાંતમાં કહ્યું કે હવેથી તારા આ માસમાં કોઈ થોડુંક પણ પુણ્ય કરશે તો પણ તે અનંત ગણું થશે. તારા આ માસમાં જે કોઈ પણ જળાશય એટલે કે સરોવર નદી ઇત્યાદિ જઈને પ્રાતઃકાળે સ્નાન કરશે તો પણ મહત પુણ્ય પ્રાપ્ત થશે. આ માસમાં સ્નાન, પીપળા તુલસીનું પૂજન, કથા શ્રવણ અને દાનનું વિશેષ મહત્વ છે. આ માસમાં કરાયેલા એક ઉપવાસનું પણ પુણ્ય આખા વર્ષના તે તિથિના ઉપવાસ જેટલું ગણાય છે. પુરુષોત્તમ માસમાં માત્ર એક એકાદશીનું વ્રત પણ આખા વર્ષની બધી એકાદશીના વ્રતના પુણ્ય જેટલું ગણાય છે. આથી ત્યારથી આ માસને પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે. આ માસમાં પ્રકૃતિનું પૂજન અને સ્વાસ્થ્ય આ સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આપણી

0: શ્રુતેમાં કોઈને પણ ઉતરતા કે ચડિયાતા નથી ગણ્યા. આપણે નાનામાં નાના જીવને પણ સન્માન આપવાનું કહ્યું છે, અને દેહથી ભલે તે નાનો હોય પણ જીવ તો તેનામાં આપણા જેટલો જ છે એમ આપણે કહીએ છીએ. આ માસમાં વિશેષતઃ એકાદશી, પૂર્ણિમા અને વ્યતિપાત તથા અમાવસ્યાનું મહત્વ છે કે જે દિવસે વિશેષ પૂર્ણ યોગ ગણાય.
1: નમસ્કાર. નમસ્કાર
2: નવનીતભાઈ, આ પ્રવૃત્તિની શરૂઆત આપે કઈ રીતે કરી? કારણ કે આમ જોઈએ ને તો આપણી પોતપોતાની બધી અલગ અલગ આપણું રૂટીન હોય, પણ એની સાથે સાથે પ્રકૃતિ સાથે જોડાવાનું આપને કઈ રીતે પ્રેરણા મળી?
1: તો 99 સાલમાં હું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ મેં જોઈન કર્યું.
2: જી.
1: 2001 સાલમાં મને થોડું ઓક્સિજન લેવલ કમ થયું અને મારી ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી. જ્યારે એમાંથી હું ઉગરી અને જ્યારે બહાર આવ્યો ત્યારે અમે જાણ્યું કે સિકલ સેલની દવા શું, તો એ કેમ એનાથી આપણે સાજા રહી શકીએ. તો એમાં જાણવા મળ્યું કે ઓક્સિજન લેવલ કમ છે, તો એને હિસાબે જે રક્તકણો છે એ દાંતરડા જેવા થઈ જાય, સિકલ થઈ જાય એટલે દાંતરડા જેવા, અને જ્યાં પણ એ ફસાય ત્યાં એ સખત દુખાવો કરે, એટલે કે ખૂબ જ દુખાવો કરે એમ. તો એના કરતાં કેન્સર સારું. રાજકોટમાં જાણ્યું, 2-4 મેમ્બર મને મળ્યા સિકલ સેલના, તો જે મારી પરિસ્થિતિ સુધરી વૃક્ષો વાવવાનું, થેલીમાં 2-4 વૃક્ષો લઈ અને એજ સ્ટાફ ક્વાર્ટરમાં મેં શરૂઆત કરી, પક્ષીઓની સેવા ચાલુ કરી ત્યાં, મોરને અને એને બધાને દાણાને નાખવાનું, અને સખત હું એક્ટિવિટીમાં લાગ્યો રહ્યો. કાંઈ પણ જોયું નહીં કે મને શું છે. આજે કમસે કમ 50,000 ઝાડ મેં 2025માં પૂરા કર્યા બેન, અને ખૂબ સારું રિઝલ્ટ મળે કે ભાઈ આજે મને જે તકલીફ છે એ આવનાર પેઢીને કોઈને ન થવી જોઈએ, અને સમાજનું એક કલ્યાણ થાય એ દ્રષ્ટિએથી મેં એક શરૂઆત કરી. લોકો મળતા ગયા, ગ્રુપ બનતું ગયું.
2: જી.
1: આજે 1500 લોકો કમસે કમ સ્ટાર્ટિંગ કર્યું છે, બધા જ ક્ષેત્રના લોકો એમાં જોડાયેલા છે, અને આજે ખૂબ સારું કાર્ય અમે કરી રહ્યા છીએ રાજકોટમાં.
3: બરાબર. આ જે તમે વૃક્ષારોપણની વાત કરી એ તો પર્યાવરણને ફાયદા માટે છે, અને ઘણા બધા લોકો આપની સાથે જોડાયા છે, તો એ ગ્રુપની આપે કઈ રીતે શરૂઆત કરી?
1: બેન, એક મીટિંગ કરીને અમે પછી ગ્રુપને નામ આપ્યું, વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપ રાજકોટ મળી, અને ધીમે ધીમે અમે વૃક્ષારોપણ શરૂ કર્યું. સ્ટાર્ટિંગમાં મંદિર, મસ્જિદ, કબ્રસ્તાન, જે કોઈ બંજર જમીન હોય ત્યાં આગળ સ્ટાર્ટિંગ કર્યું. પ્લેન ક્રેશ દુર્ઘટના બની, TRP ગેમ ઝોનની ઘટના બની, અને કોરોના કાળ, તો એ બધાની યાદોમાં અમે વૃક્ષારોપણ કર્યું અને એ રીતના કોન્સેપ્ટ શરૂ કર્યો. સ્ટાર્ટિંગમાં એક વખત એવું બન્યું કે બર્થડે ઉપર મારા ફાધરના તિથિ નિમિત્તે અમે 5 આંબા ચંદ્રમોલેશ્વર રતનપરમાં વાવ્યા. ત્યારે મને એવી કલ્પના નહોતી કે આ કેરી થઈ અને એ દ્વારકા મંદિરે જગત મંદિરમાં જશે શ્રી કૃષ્ણના ચરણોમાં. તો એ એક અમને એક આઈડિયા મળી ગયો કે આ તો બેસ્ટ આઈડિયા છે અને આ તો કરવું જોઈએ. બસ ત્યારથી શરૂ કર્યું, બર્થડે નિમિત્તે, એનિવર્સરી નિમિત્તે અને પુણ્યતિથિ નિમિત્તે, અને બેસણાની અંદર તુલસી વિતરણ એ જોડી દીધું. એક પત્રકારના અમારા મિત્રના મધર ઓફ થઈ ગયા, મોટી ઉંમરના હતા, તો એ કે અમારે આવું કરવું છે. મેં કહ્યું 100%. અમે ગ્રુપના લોકો અમે રિક્ષા લઈ અને 100 તુલસી ત્યાં પહોંચાડી દીધા, અને બેસણાની અંદર તુલસી વિતરણ અમે સ્ટાર્ટિંગ કરાવી દીધું. સ્ટાર્ટિંગ પવિત્ર ઝાડ અને વૈદિક ઝાડથી કરીએ, બિલી, શિવલિંગ, અશોક, સિંદુરી જે રેર પ્લાન્ટ છે અને રાજકોટમાં ક્યાંય જોવા નથી મળતા એ પ્લાન્ટથી અમે સ્ટાર્ટિંગ કરીએ. રામ જન્મભૂમિ ઉત્સવ અયોધ્યા મંદિર બન્યું ત્યારે તમામ શિવ મંદિરોમાં આ ટાઈપના પવિત્ર વૃક્ષો અમે વૃક્ષારોપણ કર્યું.
2: એટલે ભાવનાબેન, આમ જોઈએ ને તો એક યાદગીરી પણ થાય અને એક ઉજવણીના ભાગ રૂપે આટલી સારી પ્રવૃત્તિ એ ખરેખર એક સરાહનીય અને પ્રેરણાદાયી બાબત કહેવાય.
3: અને નવનીતભાઈ, આપે એક બટરફ્લાય ગાર્ડન પણ કર્યું છે, તો આ એક કંઈક નવી વાત છે, તો એ શું છે એના વિશે વાત કરો.
1: બટરફ્લાય ગાર્ડનમાં એક IPS ઓફિસર આવ્યા, સુધાબેન પાંડે, ખૂબ સારી એને કામગીરી કરી. રેર વૃક્ષો અને રેર વનસ્પતિ વિશે અમે પરિચયમાં નીકળીએ, SRPની ટીમ લઈ અને ત્યાં નીકળતા. ખાસ બટરફ્લાયમાં હાથીસુંડી, ઘૂઘરો એ ટાઈપનું વાવીને ત્યાં અમે SRP ગ્રાઉન્ડમાં કહ્યું. બટરફ્લાયની એક અમે આખી આઈડેન્ટિટી ઊભી કરી કે બાળકો જોવે એટલે એને ખ્યાલ આવે કે લીંબુના પાનમાંથી એ માળો બનાવે, અને એની આખી જીવન ચરિત્ર છે આખું અમે બેનર ઉપર એને પોસ્ટર કરીને એક કમાનની અંદર કવર કરેલું, અને અત્યારે પણ અમે બાલભવનની અંદર એ કાર્ય ચાલુ છે, અને રાજકોટમાં પોલીસ લાઇનની અંદર અત્યારે બીજું પણ

0: દરેક કાર્ય ચાલુ છે. એટલે ટોટલ અમે રાજકોટને અત્યાર સુધીના 3 બટરફ્લાય ગાર્ડન અમે આપીશું, જેમાં વિવિધ વૃક્ષો અમે જે પુનાથી પણ મગાવ્યા છે, જે અહીં અવેલેબલ નહોતા એવા, જેમ કે લેન્ટેના છે તો હરેક કલર અમે ત્યાંથી મગાવ્યા, હાથીસુંડી ઘૂઘરો એના બિયારણો મગાવ્યા, જીનિયા કોસ્મો અને એ ટાઈપના 25-એક વૃક્ષો જે છે જે બટરફ્લાયને આકર્ષિત કરે, ખાસ એને રહેવા માટેનું સગવડતા પણ અંદર કરી શકે અને એને ભોજન વ્યવસ્થા પણ એમાં મળી શકે, એ ટાઈપના બધા વૃક્ષો ભેગા કરી અને અમે આ રીતના સ્ટાર્ટિંગ રાજકોટની અંદર બટરફ્લાય ગાર્ડનનું કર્યું. લોકોને મધમાખી, બટરફ્લાય અને એ ટાઈપના પક્ષીઓની એને આઈડેન્ટિટી મળે.
1: એટલે અમુક પ્લાન્ટ કે અમુક વૃક્ષ એવા હોય છે કે જે પતંગિયાને આકર્ષે, તો એવા પ્રકારના વૃક્ષો વાવવા માટે લોકોને જાગૃત કરે છે.
2: હા, અને અમુક પ્રવૃત્તિઓ તમે કરો છો એમાં એક સરસ મજાની પ્રવૃત્તિ એ પણ છે કે પક્ષીઓનું રસોડું, તો એ વિશે વાત કરો.
0: હર વર્ષ અમે કોન્સેપ્ટ ચેન્જ કરતા હોય છે.
2: જી,
0: એક વખત આયુર્વેદિક આખું હોય એટલે હરડે બેહડા આંબળા અમે વૃક્ષારોપણમાં લેતા હોય છે, જનરલી આયુર્વેદિક વૈદિક વૃક્ષો લેતા હોય છે, બીલી ડાબ.

0: વાવવા માટે લોકોને જાગૃત કરે છે.
1: અને અમુક પ્રવૃત્તિઓ તમે કરો છો, એમાં એક સરસ મજાની પ્રવૃત્તિ એ પણ છે કે પક્ષીઓનું રસોડું, તો એ વિશે વાત કરો.
2: હર વર્ષ અમે કોન્સેપ્ટ ચેન્જ કરતા હોય છે. એક વખત આયુર્વેદિક આખું હોય એટલે હરડે બેહડા આંબળા અમે વૃક્ષારોપણમાં લેતા હોય છે. જનરલી આયુર્વેદિક વૈદિક વૃક્ષો લેતા હોય છે, બીલી ડાબ છે એ ટાઈપના બધા વૈદિક વૃક્ષો. એમાં અમે પક્ષીઓનું રસોડું નામનો એક કોન્સેપ્ટ એક વર્ષ અમે સ્ટાર્ટિંગ કરેલો. ખાસ સિંગાપુર ચેરી, શેતુર, ઉમરો, વડલો અને બદામ છે એ ટાઈપના જેટલા વૃક્ષો છે, કેરી છે અને આંબો અને એ ટાઈપના વૃક્ષો વાવી, ખાસ પક્ષીઓ માટે ગોરસ આંબલી એ અતિ પ્રિય છે પોપટને, કેસુડો, કેસુડાના ફૂલ પણ બહુ ખૂબ પોપટ ખાય. એટલે આ ટાઈપના વૃક્ષો વાવીને એક એને નામ આપ્યું પક્ષીઓનું રસોડું. એટલે લોકોને એક આકર્ષણ થાય, એને જોવા મળે અને એને પસંદગીના વૃક્ષો લોકો જોવે તો ખ્યાલ આવે. એટલે એક પક્ષીઓનું રસોડું એ ટાઈપનું એક અમે કોન્સેપ્ટ સ્ટાર્ટિંગ કર્યું.
0: અને એમાં જે આપે વાત કરી કે 350 જેટલા પોપટ આવે છે, તો એ શેના કારણે આવે છે એ થોડીક વાત કરો.
2: પક્ષીઓને આકર્ષવાનું ખાસ કામ કરીએ. અત્યારે અમે મકાઈ જે હેંગિંગ કરીએ ત્યાં 350 પોપટ સવારે 6 વાગે મારી આયકર ગૃહ વાટિકાની અંદર જોવા મળે. ખાસ 2004માં ખાલી લુકવાઇઝ બધા વૃક્ષો હતા. આજે આયકર ભવન, જીએસટી, પ્રત્યેકર ભવન અને જીએસટી સોસાયટી અને રેસકોર્સની અંદર અમે ગ્રાફ્ટેડ ટ્રી પ્લાન્ટેશન કર્યા અને પક્ષીઓને ખાવા મળે એટીટ્યુડનું કર્યું, તો આજે પક્ષીઓ તમને સવારે 6 વાગે કલબલાટ કરતા જોવા મળે છે.
1: તો કિચન ગાર્ડનની આપે વાત કરી નવનીતભાઈ, તો એ પ્રવૃત્તિ તરફ આપ કઈ રીતે વળ્યા, અને એમાં આપણે શરૂઆત કરવી હોય તો એ કઈ રીતે કરી શકીએ? કારણ કે ઘણીવાર નાની જગ્યા હોય તો એ પ્રશ્ન થતો હોય કે મારે કેવા પ્રકારના છોડ વાવવા અને કેવા પ્રકારની એની કાળજી લેવી.
2: ખાસ કિચન ગાર્ડન સરોજબેન 2004માં કર્યું. મેરઠની અંદર કેન્સરના પેશન્ટ બહુ આવ્યા અને પંજાબમાં કેન્સર ટ્રેન ચાલે છે સ્પેશિયલ, અને ગુજરાતમાં ખાસ એક મોટો આંચકો અમને ત્યારે લાગ્યો કે કેશોદની અંદર કેન્સર ડિટેક્ટ થયા. બાળકોથી માંડીને ગુજર અને જુવાન લોકોને પણ કેન્સર ડિટેક્ટ થયા. WHOની ટીમ આવી, અંતે 3-4 દિવસ પછી એના લેબોરેટરી ટેસ્ટ અને બધું પતી ગયું પછી જાણવા મળ્યું કે અતિશય પેસ્ટિસાઇડ રીંગણીમાં અને ટમેટીમાં નાખવાથી જમીનની અંદર પાણી ગયું અને ખાવામાં પણ આ રીતના ખોરાક આપણે ઇસ્તેમાલ કર્યો તો એને હિસાબે આ કેન્સર ડિટેક્ટ થયું છે. ત્યારે અમે એક મીટિંગ કરી અને કિચન ગાર્ડન નામનો કોન્સેપ્ટ શરૂ કર્યો. 5 લોકોથી અમે શરૂઆત કરી. આજે 650 લોકો તો મેં અગાસી ઉપર આજે વિઝિટ કરું છું. મારો મહિનો દિવસ તમારા ઘરે આવતા થાય એક વિઝિટ કરતા, એટલા લોકો કરે છે. સેમિનાર થ્રુ 1000 લોકો તૈયાર થયા અને અન્ય ગ્રુપ જે અત્યારે એક્ટિવ થયા છે એ પણ શીખીને હવે એ ખુદ બીજાને ટ્રેન કરે છે રાજકોટની અંદર. સૌથી પ્રેરણાદાયક અમારે મીનાબેન વેકરિયા સ્ટાર્ટિંગ કરતા અને અમે સેમિનાર કરતા અને આજે ઘણા બધા લોકોને આ લાભ મળે છે.
0: બરાબર.
2: ખાસ અમે 0%થી હવે શરૂ કરવા જઈ રહ્યા છે આ વર્ષથી.
0: એટલે કૃપાબેન, જો ઘરમાં જ આપણે શાકભાજી વાવીએ અને એનો જ ઉપયોગ થાય તો જે કેમિકલ યુક્ત હોય છે શાકભાજી તેના નુકસાનથી આપણે બચી શકીએ.
2: ખાસ બેન એક વાત કરવાનું કે ગાયની અંદર 33 કરોડ દેવતા છે. ખાસ તો એના છાણની અંદર, છાણિયા ખાતરની અંદર અનેક કન્ટેન્ટ ઉમેરાયેલા છે. જાણે કે એને ગૌમૂત્રની અંદર સોનું પણ મળ્યું છે એવું આપણે જોયું છે. તો ખાસ અમે કિચન ગાર્ડનની અંદર ગૌશાળાનો નભાવમાંથી અમે એક રિક્ષા ખાતર લીધી હોય, તમે એનું 800 રૂપિયાનું પેમેન્ટ કર્યું મળી ગયું, તો ટેલર વર્ડ છે, કાળી ચકલી છે, વૈયા છે, પોપટ છે, આ ટાઈપના બધા જ પક્ષીઓ ત્યાં એક તો એટ્રેક્ટ થશે, ત્યાં મળશે તમને જોવા, અને અલગ અલગ બેક્ટેરિયા થ્રુ તમને ચોખ્ખું શાકભાજી મળશે. ત્યાં તમે જીવામૃત વાપરવાનું શીખશો, વર્મી કમ્પોઝ બનાવતા વેસ્ટમાંથી બેસ્ટ તો એ પણ તમે કરી શકશો તમારી અગાસી ઉપર. ખાસ કિચન વેસ્ટ જે નીકળતો હોય એ બટેટાની છાલ ને એ ક્યાંય તમારે ફેંકવાનું જવાનું કોઈ માથાકૂટ ના રહે, કારણ કે તમે ત્યાં ખુદ જ કમ્પોઝ બનાવશો. કિચન ગાર્ડન માસ્ટર ગણાય અમારી ભાષામાં.
0: બરાબર.
2: તો મેં 7 ફૂટ દૂધી ઓલરેડી ઉત્પાદન લીધું શીખવાડીને ગયા વર્ષે, અને એ લોકો દૂધી લેતા થયા અગાસી ઉપર. ખાસ નર અને ફૂલ અને માદા ફૂલનું સાથે મિક્સ કરી એને ઘસી અને હેન્ડ પોલિનેશન કરવામાં આવે અથવા બ્રશથી હેન્ડ પોલિનેશન કરવામાં આવે. જે પેઇન્ટિંગ કરવાનું નાનું બ્રશ ઝીણું આવે એનાથી પરાગરજ આમાં આપલે કરવાનું હોય છે, એટલે એ દૂધીનો વિકાસ

0: થશે. એટલે એન્ડ પોલિનેશન ખૂબ મહત્વનું છે. ખાસ એની લેર કરી અને માટી ભરવામાં આવે એટલે કોઈ પણ જાતનું ખાતર તમારે નાખવાનું ઓછું પડશે અને પાંદડાનું જ ખાતર બની જશે.
1: તો ભાવનાબેન, આજે ઘણી બધી વાતો આપણે જાણી નવનીતભાઈ પાસેથી, તો કાર્યક્રમ આપણે પૂરો કરીએ ને એ પહેલા આપણે કહીએ કે નવનીતભાઈ, આપ સર્વે શ્રોતાઓને કોઈ સંદેશ આપવા ઈચ્છો છો?
0: બિલકુલ. આજે હું તમને કહું કે 20,000 લિટર જો કોબીની અંદર દવા છાંટવામાં આવતી હોય અને હસતા મુખે આપણે કોબી આરોગ્ય છીએ, તો તમારા સંતાનોને પ્લીઝ તમારા ઘરે ઉગાડેલું જ શાક ખવડાવો. ખાસ દ્રાક્ષની અંદર 50,000 રૂપિયા લીટર દ્રાક્ષમાં દવા છાંટવામાં આવતી હોય છે. અને ખાસ દ્રાક્ષ છે, એપલ છે, કેળા છે, પપૈયા છે, આ બધા જીએમ ફૂડથી બનાવેલા છે. એટલે ખાસ દેશી શાકભાજી તરફ વળો. દાદીમાનું જે આપણો જમાનામાં આપણે જે કરતા હતા એ કોન્સેપ્ટ ઉપર જ અમે કામ કરીએ છીએ. એની ટાઈમ અમારો સંપર્ક કરજો અને ટોટલી ગાઈડન્સ અમે તમને આપશું. ખાસ એનાથી તમે બાળકોને દૂર રાખો અને તમારા જગાસીએ ઉગાડેલું ભલે થોડું અમથું શાકભાજી પણ એ તમારું શુદ્ધ એ તમારા બાળકોને ખવડાવો. આજે એક થાળી કોઈને તમે જમાડી અને તમે એમ કહો કે પુણ્ય કમાઈએ છીએ, પણ એ આપણે પેસ્ટિસાઇડ 75% આ વૈજ્ઞાનિકોનું કહેવાનું છે કે માનું દૂધ પીતું બાળક પણ 75% પેસ્ટિસાઇડ પીવે છે.
1: ખરેખર આ ગંભીર બાબત કહેવાય,
2: ગંભીર બાબત છે. અને આપણે એવું ઈચ્છીએ કે દરેક લોકો કમસે કમ પોતાના ઘરની જે જરૂરિયાત હોય એટલું શાકભાજી પણ વાવે તો ઘણો ફાયદો દરેકને થાય. તો આ માટે જો નવનીતભાઈનું માર્ગદર્શન કોઈને જોઈતું હોય અથવા તો એમની સાથે વાત કરવી હોય તો એમના મોબાઈલ નંબર આપણે આપી દઈએ. નવનીતભાઈ અગ્રાવતના મોબાઈલ નંબર છે 94087 94087 93551 1
1: 93551 1
2: 9408793551.
1: તો ભાવનાબેન, આજે ખૂબ સરસ મજાની માહિતી આપણા શ્રોતાઓને મળી અને ઘણી બધી મૂંઝવણનો પણ એમને ઉકેલ મળી ગયો હશે. તો નવનીતભાઈ, આપ સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
2: વાહ કૃપાબેન, ખૂબ સરસ માહિતી આજે આપણને જાણવા મળી. આપણે અજાણપણે જ ઘણી બધી વખત પર્યાવરણને નુકસાન કરતા હોઈએ છીએ. જેમ કે ઘણીવાર કોઈ ઉત્સવ હોય કે ધાર્મિક પ્રસંગ હોય તો જે પૂજા પાઠની વસ્તુઓ છે એ આપણે નદી નાળામાં પધરાવી દેતા હોઈએ છીએ. કેડિયારું પૂરવાની પ્રવૃત્તિ પણ આપણે લોકો કરતા હોઈએ છીએ. પ્લાસ્ટિકમાં નાસ્તો કરીને એ પ્લાસ્ટિક પણ આપણે જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. તો આ બધી જ વાતોનો આપણે ખ્યાલ રાખીએ અને નાની નાની વાત જે પર્યાવરણને નુકસાન કરે છે તેનાથી આપણે બચીએ, એક જવાબદાર નાગરિક તરીકેનું વર્તન કરીએ અને કૃપાબેન આ જ સંદેશ, આ જ સંકલ્પ કરીએ. કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા આપ સૌને જણાવવાનું કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને ઈમેઇલ અને પત્રો દ્વારા જરૂરથી જણાવજો.
1: તો આ સાથે જ કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
2: અને ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.
3: મહિલાઓ માટેનો કાર્યક્રમ સહી અરબ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1 વાગે સાંભળીશું હિન્દીમાં સમાચાર.
4: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. भारत और ऑस्ट्रेलिया ने दोहराया है कि बदलते जटिल रणनीतिक माहौल में रक्षा और सुरक्षा सहयोग दोनों देशों के बीच साझेदारी का प्रमुख आधार है. प्रधानमंत्री नरेंद्र मोदी और ऑस्ट्रेलिया के प्रधानमंत्री एंथनी अल्बनीज ने रक्षा और सुरक्षा सहयोग पर संयुक्त घोषणा पत्र जारी किया है. ये दोनों देशों के द्विपक्षीय रक्षा और सुरक्षा संबंधों में एक महत्वपूर्ण बदलाव को दर्शाता है. घोषणा पत्र में दोनों नेताओं ने भारत ऑस्ट्रेलिया समुद्री सुरक्षा सहयोग रोडमैप के माध्यम से समुद्री सहयोग को और मजबूत करने पर सहमति व्यक्त की. मेलबर्न में संयुक्त वक्तव्य में प्रधानमंत्री मोदी ने शांतिपूर्ण, स्थिर और समृद्ध हिंद प्रशांत क्षेत्र के लिए साझा दृष्टिकोण में समुद्री सहयोग को रेखांकित किया.

સલામત ખાનના સ્વરમાં સુગમ સંગીત આપ સાંભળી રહ્યા હતા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે તેવી પ્રધાનમંત્રીની જાહેરાત. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉચ્ચ સમુદ્રી મત્સ્યોદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયબર, ક્રિટિકલ ટેકનોલોજી અને સપ્લાય ચેઇન્સ પર ઓસ્ટ્રેલિયા અને ભારતની ભાગીદારી શરૂ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને

0: કામ કરશે. તેમણે ઉમેર્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બે લોકશાહી, બે બહુસાંસ્કૃતિક સમાજ અને બે મહત્વપૂર્ણ મહાસાગર શક્તિઓ છે, જેમના સહિયારા મૂલ્યો અને સમાન વૈશ્વિક દ્રષ્ટિકોણ બંને રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસને મજબૂત બનાવે છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં બોલતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને શિખર સંમેલનથી દ્વિપક્ષીય સહયોગમાં નવા પરિમાણો ઉમેરાયા છે.
1: કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ યાની સીકા પર તેજી સે કામ કરને કા નિર્ણય લિયા હૈ જો દોનો દેશો કે લિયે બેલેન્સ એમ્બિશિયસ ઓર વિન વિન હોગા. હમ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર ભી તેજી સે આગે બઢેંગે. હમારી રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપ, ક્લીન એનર્જી ઓર ક્લાઇમેટ એક્શન મેં હમારે પ્રયાસો કો સાકાર રૂપ દે રહી હૈ.
0: તેમણે કહ્યું કે ભારત પ્રશાંત ક્ષેત્ર ફક્ત બે મહાસાગરોનું મિલન બિંદુ નથી, પરંતુ તે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
1: હમારે મેરીટાઇમ સિક્યુરિટી કોલેબોરેશન રોડમેપ સે ઇન્ડો પેસિફિક મેં હમારે સાજા પ્રયાસો કો નઈ તાકાત મિલેગી. હમ શિપ બિલ્ડિંગ, શિપ રિપેર ઓર મેન્ટેનન્સ મેં ભી મિલકર આગે બઢેંગે. ફ્રેન્ડ્સ, આજ હમને કઈ ક્ષેત્રીય એવમ અંતરરાષ્ટ્રીય મુદ્દો પર ભી વિસ્તારપૂર્વક ચર્ચા કી.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. તેમણે કહ્યું કે આ કરાર ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યને નવી ગતિ આપશે. અગાઉ બંને નેતાઓએ મેલબોર્નમાં ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં ભાગ લીધો. બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ આર્થિક રોડમેપ બિઝનેસ ઇવેન્ટમાં સંબોધન કર્યું, જેમાં બંને દેશોના 200થી વધુ મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને વેપારી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે મેલબોર્ન પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયા ભારત વેપાર પરિષદના મુખ્ય સભ્ય વિશ્વ વિશ્વનાથને મેક વિથ ઇન્ડિયા પહેલની વધતી જતી અસર અંગે જણાવ્યું. આ જૂથ ઓસ્ટ્રેલિયામાં વ્યૂહાત્મક કોર્પોરેટ ભાગીદારીને પ્રોત્સાહન આપીને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનને અમલમાં મૂકવા માટે કામ કરી રહ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા સુપર દ્વારા જાહેર કરાયેલ 500 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના રોકાણનું સ્વાગત કર્યું. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર પોલ શ્રોડરે આજે સવારે મેલબોર્નમાં આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આ રોકાણ ભારતના વિકાસ પથ પર દુનિયાભરના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ખાતે ભારતના ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. તેમણે યુવાનોને વિકસિત ભારતના પાયા તરીકે આધુનિક ટેકનોલોજી સંચાલિત મત્સ્ય ઉદ્યોગ અને દરિયાઈ વ્યવસાયોને અપનાવવા અપીલ કરી. તેમણે દૂરના પાણીમાં કાર્યરત ભારતીય માછીમારી જહાજો માટે અધિકૃતતા પત્રોના રાષ્ટ્રીય રોલઆઉટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજનું પણ અનાવરણ કર્યું. તેમણે ભારતની સી ફૂડ નિકાસ પર ભાર મૂકતા ડિજિટલ ઓથોરાઇઝેશન, જહાજ ટ્રેકિંગ અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર ધોરણો દ્વારા ટેકનોલોજી સંચાલિત માછીમારી માટે હાકલ કરી હતી. ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ દેશોના પરિવહન કાર્યકારી જૂથની બેઠક મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય પરિવહન સચિવ વી ઉમાશંકરે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓએ પરિપત્રતા, ગતિશીલતા, શહેરી માળખાગત સુવિધાઓ, ટકાઉ વિકાસ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દરમિયાન નાગપુરમાં સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણ વિષયવસ્તુ હેઠળ 11 અને 12 જુલાઈએ 3જી બ્રિક્સ પરિવહન મંત્રીઓની મંત્રીસ્તરીય બેઠક યોજાશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 11મીએ આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં અન્ય સભ્ય દેશોના મંત્રીઓ પણ ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ ઇરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા, જેના જવાબમાં ઇરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. આ હુમલાના કારણે પર્સિયન ગલ્ફમાં યુદ્ધ સમાપ્ત કરવાના ઉદ્દેશથી થયેલા વચગાળાના કરારને ફરીથી જો

0: જોખમ ઉભું થયું છે. જો કે બહેરીન, કુવૈત કે કતારમાં નુકસાન અંગે કોઈ માહિતી નથી. કુવૈતની સેનાએ જણાવ્યું કે તે સક્રિયપણે આવતા ડ્રોન અને મિસાઇલોને અટકાવી રહી છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બહેરીન અને કુવૈત પર હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. અમેરિકાના સેનાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સમગ્ર ઇરાનમાં લગભગ 90 સ્થળો પર હુમલો કર્યો છે. અમેરિકાએ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને ધમકી આપવાની ઇરાનની ક્ષમતાને વધુ નબળી કરવાનો છે. ભારતીય શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે ઉછાળો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચેના હુમલાઓ પર બ્રેક વાગતા આજે પ્રારંભિક તબક્કે સેન્સેક્સ 500 અને નિફટીમાં 160 અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજીની સ્થિતિ હાલમાં પણ યથાવત છે. રિયાલ્ટી, હોસ્પિટલ્સ અને સેવાઓને સંબંધિત શેરોમાં લેવાલીના પગલે તેજી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મુજબ અત્યારે સેન્સેક્સમાં 396 અને નિફટીમાં 139 અંકોનો ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરીને સંગઠન વિદ્યાર્થી શક્તિને સંગઠિત કરવાનું અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાનું કાર્ય કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન આજે સવારે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો હતો, તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પર્વતીય જિલ્લાઓમાં અનેક રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0 પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. અંતિમ મેચ શનિવારે સાઉધમ્પટન ખાતે રમાશે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાને શોધ્યું હતું અને 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ જિલ્લાના બિલાવર વિસ્તારના ઉપરના ભાગમાં એક ઓવરગ્રાઉન્ડ વર્કર હાજી લતીફના ખુલાસા પર આ ઠેકાણું શોધી કાઢવામાં આવ્યું હતું. રબાગના રહેવાસી લતીફ, જેની 2 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી, તેના પર વર્ષોથી સરહદ પારથી 1 ડઝનથી વધુ આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરવાનો આરોપ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે તેવી પ્રધાનમંત્રીની જાહેરાત. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઇરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા યે અહેમદાબાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.
2: आवाज भी न मालूम पड़े. खैर, एक श्रोता ने लिखा है कि एक रात मेरी तबीयत खराब थी, उल्टियां हो रही थी, तब मेरी बेटी सारी रात मेरे पास बैठकर जागती रही. एक श्रोता ने लिखा है कि हम बच्चों के लिए तो कई बार जगे रात भर, और कई बार तो बच्चे पढ़ने जाते थे तो रात भर जागकर उनके ले जाने के लिए खाना बनाया ताकि वो ट्रेन और वहां जाकर घर का खाना खा सके, और कभी किसी के इंतजार में भी जगे, और इसलिए भी सुबह जल्दी ट्रेन है तो कहीं छूट न जाए, बेटी परेशान न हो जाए. जब कोई आने वाला होता था तो पूरी पूरी रात इंतजार किया जाता था कि सुबह 6 बजे या 4 बजे ट्रेन आएगी, नींद नहीं आती थी, ऐसा भी होता था. एक श्रोता ने लिखा है कि मेरी 12 गीतों की लिखी इबारत में से चौथे नंबर का लिखा हुआ गीत शामिल हो गया. क्या बात है, ऐसे बहुत सारे श्रोताओं के गाने शामिल हो रहे हैं. और अब जो गाना हम सुनवाने जा रहे हैं, इसके लिए भी हमारे बहुत सारे

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયજા વાંચે છે. રાજ્ય સરકાર દ્વારા આજે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ નીતિના શુભારંભ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ડેટા સેન્ટર્સની ભવિષ્યની માંગ અને રાજ્યમાં ડિજિટલ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આ નીતિ જાહેર કરવામાં આવી છે.
1: ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. આજે જાહેર થયેલી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમાન મહત્વતા આપતા ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે તે આ બાબત પોલિસીમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં, દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ.
0: અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ નીતિથી ગુજરાતને દેશનું અગ્રણી હાઇપર સ્કેલ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ડેટા સેન્ટર હબ બનાવવાનો લક્ષ્યાંક રખાયો છે. આ ઉપરાંત ડેટા સેન્ટર માટે

0: ત્રીસ વર્ષ સુધી પ્રતિ એકમ એક રૂપિયાની વીજદર સહાય અપાશે, તેમજ જમીનની ખરીદી તથા ભાડા પર 100% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી મુક્તિ મળશે. આ સાથે જ વીજ ડ્યુટીના 20 વર્ષ સુધી 100% રીએમ્બર્સમેન્ટ એટલે કે ખર્ચ પરત મેળવવાની જોગવાઈ છે. આ નીતિમાં ડેટા સેન્ટર માટે 10 વર્ષ સુધી 4% વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી. રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની માહિતીની સુરક્ષા માટે વિભાગીય ડેટા સમિતિ એટલે કે DDCની રચના કરવામાં આવી. આ ત્રણેય વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ આ સમિતિનું નેતૃત્વ કરશે. સત્તાવાર યાદી મુજબ કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક અંતર્ગત DDCની રચના બાદ ખેડૂતોની ગુપ્ત માહિતી સલામત રહેશે, તેમજ વચેટિયાઓ અને છેતરપિંડી પર નિયંત્રણ આવશે. આ ઉપરાંત ખેડૂતો સુધી સરકારની સહાય વધુ ઝડપથી પહોંચશે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે સામાન્ય વરસાદની સંભાવના છે, તો સુરતમાં થયેલા અતિભારે વરસાદના કારણે હજી પણ અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા આજે સુરત પહોંચ્યા છે. તેમણે મહાનગરપાલિકાની કચેરી ખાતે બેઠક યોજી સ્થિતિ તેમજ રાહત અને બચાવ કાર્યની માહિતી મેળવી હતી. તો ડાંગમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ આહવા તાલુકામાં નોંધાયો, જ્યારે વઘઈ તાલુકાનો ઘોડવહળ VA રોડ બંધ કરાતા તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં બંધ 25 માંથી 24 માર્ગને વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લા કરાયા. તાપીમાં પણ વરસાદને કારણે સોનગઢના ડોસવાડા ગામનો બંધ છલોછલ ભરાતા ભવ્ય નજારો જોવા મળ્યો. દરમિયાન નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવાયું છે. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી ઓમાન તરફ જતું મહેબુબે બુખારી નામનું વહાણ દરિયામાં ડૂબી જતા 2 ખલાસીના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ખરાબ હવામાન અને ઉગ્ર સમુદ્રી મોજાના કારણે મધદરિયે વહાણના બંને એન્જિન ફેલ થતા આ બંને ખલાસી ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં નજીકમાં રહેલી અન્ય હોડીઓએ તાત્કાલિક પહોંચી 12 જેટલા ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટતા બપોરે 2 વાગ્યા સુધીમાં પંચમહાલના ગોધરા અને નર્મદાના ગરુડેશ્વર એમ માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 24.63% વરસાદ થતાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65.83% જેટલો જળ સંગ્રહ થયો છે, તો 10 જેટલા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં સુભાષ બ્રિજ ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી RTOનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે આ નવી કચેરી લોકોને વધુ પારદર્શક, ઝડપી અને સરળ સેવાઓ પ્રદાન કરશે, તેમજ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બનશે. આ ઉપરાંત શ્રી સંઘવીએ RTO કચેરીના અધિકારીઓ સાથે બેઠક કરી લોકોને વધુ સારી ટ્રાફિક સુવિધાઓ કઈ રીતે આપી શકાય તે અંગે ચર્ચા કરી હતી. અમરેલીમાં એક યુવક પર હુમલો કરનારા 2માંથી 1 સિંહને ટ્રેન્ક્યુલાઇઝ એટલે કે બેભાન કરવાનું ઇન્જેક્શન આપી વન વિભાગે પાંજરે પૂર્યો છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની સરહદ નજીક ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો. તેમાં એક યુવકનું મોત થતાં વન વિભાગ દ્વારા સિંહોને પકડવા તપાસ અભિયાન હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: અપને દેશ મે બઢ રહી હૈ યુરિન કી સમસ્યા. લોગ પરેશાન હૈ પ્રોસ્ટેટ કી બીમારી સે. જરૂરી હૈ સજગતા ઓર સચેત રહેના.
2: प्रोस्टेट बढ़ना नेचुरल है और जब यह प्रोस्टेट की ग्रंथि यूरिनरी ट्रैक में रुकावट करती है या उसके कारण कोई कॉम्प्लिकेशंस होते हैं या वहां कभी कभी कैंसर के चेंजेस होते हैं

0: हेलो फरमाइश,
1: आपको प्रणाम है।
0: आपको भी प्रणाम है। नाम और कहाँ से बोल रहे हैं जरा बता दीजिए।
1: पहड़िया वाराणसी उत्तर प्रदेश अशोक विहार कॉलोनी फेज 2 से अनिल रमा गुप्ता गोंड।
0: वाह भाई बढ़िया। तो ये नाम परमानेंट लगा रखा है आपने नाम के साथ अपनी पत्नी का?
1: जी जी जी, जब भी फरमाइश भेजता हूँ मैं वाराणसी से, वाराणसी का रहने वाला हूँ, तो यही बोलता हूँ श्रोता दंपति अनिल, जैसे मेरा नाम है अनिल गुप्ता गोंड और वाइफ का नाम है रमा गुप्ता गोंड,
0: तो
1: श्रोता दंपति अनिल रमा गुप्ता गोंड।
0: जी बहुत बढ़िया, आपने स्पष्ट कर दिया। तो बताइए अनिल जी और रमा जी के क्या हाल है और बनारस का क्या हाल है?
1: जी बनारस में तो इस समय तो मौसम बहुत सुहाना हो गया है, बरसात हो रही है। 2-3 दिन पहले तो बहुत गर्मी थी।
0: तो अब जरा बताइए कि बारिश हो रही है बनारस में, गंगा जी हैं, तो इस समय क्या बाढ़ आई है उसमें उफान पर है या नॉर्मल है नदी?
1: नहीं नहीं, अभी उतना नहीं है। जब एक्चुअल में जब ये उत्तराखंड में बरसात बहुत तेज होती है तो पानी का स्तर बढ़ने लगता है, लेकिन अभी इधर बरसात तो उतनी हुई नहीं जितनी उम्मीद रहती है हर साल, तो उतनी बरसात इधर उत्तर प्रदेश में कम हुई है बरसात।
0: जी बनारस में जो गंगा आरती होती है शाम को उसकी बड़ी प्रशंसा होती है, आप जरा बताइए क्या होता है उसमें?
1: गंगा आरती में एकदम बहुत बड़े बड़े वो दीपक टाइप के लेके उसमें हवन सामग्री जलाई जाती है।
0: गंगा जी में नौका विहार का भी एक अलग आनंद होता है, तो आपने कभी नौका विहार किया है वहाँ रहते हुए?
1: कई बार किए हैं। चलो मैं तो पहाड़िया क्षेत्र में रहता हूँ, लेकिन मैं गंगा जी में 78 में बनारस में आया था, मैं पहले दिल्ली में रहता था, तब से बहुत बार मैंने गंगा जी स्नान किया है, पूजा पाठ और आरती देखी गई है। मैं रहता हूँ वहीं बगल में सारनाथ है।
0: अरे वाह क्या बात।
1: तो सारनाथ में जैसा आप जान ही रहे हैं कि अशोक स्तंभ में राष्ट्रीय चिन्ह है म्यूजियम में।
0: फिर बनारस का पान, बनारस की चाट बहुत मशहूर है, और बनारस मतलब पूरे उत्तर प्रदेश का लोकगीत बहुत मशहूर है, बनारस की ठुमरी बहुत मशहूर है, तो इनमें से आपको क्या शौक है? क्या बनारस की ठुमरी या बनारस का कोई लोकगीत याद है, सुनाना चाहेंगे श्रोताओं को?
1: कजरी जो है, कचौड़ी गली सुन कैला बलमू।
0: अरे वाह क्या बात।
1: मिर्जापुर कैला गुलजार हो,
0: तो गा के सुनाई गनवा।
1: मिर्जापुर कैला गुलजार हो, मिर्जापुर कैला गुलजार हो, कचौड़ी गली सुन कैला बलमू, मिर्जापुर कैला गुलजार हो।
2: મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું FM બેન્ડ 102.2 MHz પર.
3: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ પ્રસાર ભારતી .gov.in/NIPP અથવા

0: aakashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ

मन्नाडे ने सज्जन स्वरम आप सामने रहा था फिल्म श्री 420 नो गेट। श्रोता मित्रों, आकाशवाणी गोधरा केन्द्र प्रसारण है एफ एम 102.2 मेगाहर्ट्ज पर। अत्यारे सांजना 5 થવા જાય છે। સાંભળીએ આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત છાયા ગીત।

શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. આ કેન્દ્ર એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર સ્થિત છે. હવે પ્રસ્તુત છે વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.

ભાભી ફિલ્મના ગીત હતું મોહમ્મદ રફીના અવાજમાં, અને આ છે જિસ દેશ મેં ગંગા બહેતી હૈ ફિલ્મનું ગીત. સાંભળીએ મુકેશના સ્વરમાં.

एनसीईआरटी द्वारा प्रायोजित कार्यक्रम उमंग आप सांभळी रह्या हता। આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 મેગાહર્ટઝ પરથી। અત્યારે સાંજના 6 થયા છે। હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે। મેરા પતિ સિર્ફ મેરા હૈ ફિલ્મના આ ગીતથી શરૂઆત કરીએ આજના આ ગુલમહોર કાર્યક્રમની। લતા મંગેશકર અને એસપી બાલા સુબ્રમણ્યમના સ્વરમાં ગાયેલ આ ગીતથી

0: આપના ધંધા રોજગારની વાત
1: FM ગોધરા પર જાહેરાત આપીને અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો
2: 999-8389-833 999-8389-833.
3: લાડલા ફિલ્મમાં ગીત સાંભળીએ ઉદિત નારાયણના અવાજમાં.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: ત્રિનેત્ર ફિલ્મનું આ ગીત સાંભળીએ. કુમાર સાનુના અવાજમાં

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: અમિત કુમાર અને સાથીઓના અવાજમાં સૂર્યવંશી ફિલ્મનું આ ગીત.

0: For more entertainment, log on and subscribe to www.youtube.com/.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ.

0: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: બેટા ફિલ્મમાં ગીત છે અનુરાધા પૌડવાલ અને ઉદિત નારાયણના અવાજમાં.

નામ ગુમ જાયગા ફિલ્મના ગીત સાથે જ આજનું આ હિન્દી ફિલ્મ સંગીતનું ગુલમોહર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. હવે થોડી જ વારમાં 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર અમે રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-29નો આજથી શુભારંભ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 500 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-29નો આજથી શુભારંભ કરાયો. ભવિષ્યની ડેટા સેન્ટર્સની માંગ અને રાજ્યમાં ડિજિટલ ઇકોનોમી વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનો પ્રારંભ કરાવ્યો હતો. તેનો ઉદ્દેશ 8 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યને નિર્ધારિત કરતા ભારતના અગ્રણી ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ કેન્દ્ર તરીકે રાજ્યને સ્થાપિત કરવાનો છે.
1: આ નીતિનો ઉદ્દેશ રાજ્યમાં 6 લાખ કરોડ રૂપિયાના રોકાણને આકર્ષવાનો અને વધુ રોજગારીના સર્જનનો છે. ટકાઉ વિકાસ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવતી આ નીતિ અંતર્ગત ડેટા કેન્દ્રો માટે 51% હરિત ઉર્જાનો ઉપયોગ કરવા અને ક્ષાર નિવારણ પ્લાન્ટથી જળ મેળવવું અનિવાર્ય છે. નીતિમાં સમાવિષ્ટ પ્રોત્સાહન મુજબ ધોલેરા વિસ્તારમાં માન્ય સ્થિર મૂડીરોકાણ પર 2.5% સબસિડી અને 10 વર્ષની અંદર દાવો કરી શકાય છે, જ્યારે 10 વર્ષની ટર્મ લોન પર 4% સુધીની સબસિડી મળશે. તો 20 વર્ષ માટે પ્રતિ એકમ 1 રૂપિયા સબસિડીથી લાંબા ગાળાની કાર્યકારી બચત સુનિશ્ચિત થશે. ઉપરાંત જમીનના ભાડા અને ખરીદીના વ્યવહારો પર 100% મુક્તિ અપાશે. તો ઇલેક્ટ્રિસિટી ડ્યુટીનું 20 વર્ષ માટે 100% રીએમ્બર્સમેન્ટ એટલે કે વળતર મળશે. ઉપરાંત 20 વર્ષ સુધી પ્લાન્ટ અને મશીનરી, બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માન્ય સેવાઓ પર રાજ્ય વસ્તુ અને સેવા કર SGST નું સંપૂર્ણ રીએમ્બર્સમેન્ટ અપાશે. તો હાઇપર સ્કેલ અને તૈયાર માળખાકીય સુવિધાઓને સક્ષમ બનાવવા FSI, પાર્કિંગ, ગ્રાઉન્ડ કવરેજ અને તકનીક જોગવાઈઓમાં છૂટછાટ અપાઈ છે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ મુક્ત પરિવહનની હિમાયત કરતા પરંપરાગત ઇંધણ પરની આયાત ઘટાડવા વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર આપ્યો હતો. શ્રી ગડકરીએ જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પોષાય તેવું અને સુલભ બનાવવાની ઓપરેટર્સને અપીલ કરી હતી. શ્રી ગડકરીએ ખાનગી બસ માટે પણ આગામી સમયમાં બસ પોર્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
2: હમારે દેશ મેં હર સાલ 5 લાખ એક્સિડેન્ટ હોતે હૈ ઓર 1,80,000 મોતે હોતી હૈ. દેશ કા 3% GDP કા નુકસાન હોતા હૈ, અલગ બાત હૈ. પર હમારે ઇસલિયે જો એક્સિડેન્ટ્સ હૈ ઉસકો રોકને મેં ભી હમે આપકા સહયોગ ચાહિયે. ઓર ઇસલિયે રોડ સેફ્ટી ઇઝ ધ હાઈએસ્ટ પ્રાયોરિટી ફોર ધ ગવર્નમેન્ટ.
0: આગાઉ તેમણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના નિરીક્ષણ પ્રવાસ દરમિયાન દાહોદમાં દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે પેકેજ 26ના બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત સુરત અને નવસારીની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સુરતમાં તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદથી પૂરની સ્થિતિ, સાફસફાઈ, રોગ નિયંત્રણ પગલાં અને નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની સમીક્ષા કરી. શ્રી પટેલે તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોઝ એટલે કે આર્થિક સહાય અને ઘરવખરી સહાય પૂરી પાડવા દિશાનિર્દેશ આપ્યા હતા. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી વિકાસ માટે 500 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કરાયો છે. નવી કામગીરીમાં કોઈ બેદરકારી હોય, નવા રોડ તૂટ્યા હોય તો જવાબદારો સામે તાત્કાલિક પગલાં

0: લેવા સૂચના અપાઈ હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું.
1: કોઈ ભી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ ભી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલા ભરવામાં આવે. કોઈ ભી રોડ, બીજા કોઈ ભી કામગીરી, નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ ભી વીકનેસ હોય તો એની ઉપર ભી પગલા ભી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલા ભી ભરવામાં આવે તેની ભી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે. ભવિષ્યની અંદર આવા ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે
0: ત્યારબાદ શ્રી પટેલ સુરતથી નવસારી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવસારી શહેર જિલ્લામાં તાજેતરના ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ, તંત્રની બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: आने वाला 7 दिन के लिए इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है अगले 7 दिन के लिए. तटीय क्षेत्रों के लिए जो पवन का दिशा रहेगा, जो स्पीड रहेगा 15 से 20 नॉट.
0: રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમરેલીમાં સિંહના હુમલાથી એક યુવકના મોત થવાની ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું સિંહ દર્શન કરવા ગયેલા યુવાનોએ ઉશ્કેરણી કરતા સિંહે હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. શ્રી મોઢવાડિયાએ લોકોને સિંહોની નજીક જવાનો પ્રયાસ ન કરવા પણ અપીલ કરી.
3: જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે એ પ્રમાણે આ યુવાનો સિંહ દર્શનના એકાદી ગયા હતા અને સિંહ એમના પરિવાર સાથે હતો અને મીટિંગનો પીરિયડ ચાલતો હતો. બચ્ચાઓ પણ એમના સાથે હતા અને પ્રોવોકેશનને કારણે, ઉશ્કેરવાને કારણે આ સિંહે અચાનક હુમલો કરતા દુઃખદ ઘટના બની છે. જે સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. અમારી સૌને વિનંતી છે કે એને પ્રોવોક ન કરીએ, એમને ઉશ્કેરવાનો કે એને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ પણ ન કરીએ અને આ સમય દરમિયાન
0: સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ CMA ફાઉન્ડેશનના પરિણામમાં અમદાવાદ ચેપ્ટરનું 82% પરિણામ જાહેર થયું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા પરિણામ સાથે અમદાવાદનો 5 વર્ષનો વિક્રમ તૂટ્યો છે. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક આવ્યો છે. ગત 14 જૂને લેવાયેલી પરીક્ષા અમદાવાદમાં 222 વિદ્યાર્થીએ આપી હતી. તેમાંથી 182 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. અમદાવાદ ચેપ્ટરમાં 8મો ક્રમાંક મેળવનારા યશ પ્રજાપતિએ આ અંગે પ્રતિક્રિયા આપી.
4: સ્ટાર્ટિંગમાં આયા હતા તો મેં પર સર સબને બહુ અચ્છી ગાઈડન્સ દીધી, અમે પ્રોવાઈડ કી હતી અને બાકી રેગ્યુલર ક્લાસીસને બહુ અમે હેલ્પફુલ કી. થ્રુ આઉટ ધી જર્ની મેં અમે ફ્રેન્ડને આપણે ટ્રસ્ટ દિખાયા અને બધા ચેપ્ટરને બહુ અમે હેલ્પફુલ કી હૈ. સર મેં સ્કોર કીએ 318 આફ્ટર 400. યહાં પર જો ક્લાસીસ થી રેગ્યુલર અટેન્ડ કીએ થે ઓર ઘર જાકે બસ 2-3 અવર્સ સેલ્ફ સ્ટડી સે કી થી ઓર ઓવરઓલ અચ્છા હેલ્પફુલ રહા થ્રુ આઉટ.
0: મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી છે. આવતીકાલે સવારે 10 વાગે બંને ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા યોજાયેલી સ્પર્ધાની સેમીફાઇનલ મેચમાં આજે રાજકોટે સુરત અને જામનગરે વડોદરાની ટીમને પરાજય આપ્યો હતો. રાજકોટના યાના પીપળિયાએ 2 અને હીર ખંડેડિયાએ 1 ગોલ કર્યો હતો, જ્યારે જામનગરના અસ્મિતા કપ રાષ્ટ્રીય ખેલાડી જાંબુચા દયાએ 5, ઉર્મિલા ધોરિયા, દિયા પટેલ અને સંજના મેનિયાએ 2-2 ગોલ કર્યા હતા. અમદાવાદમાં સાબરમતીથી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર આજથી દબાણ હટાવવાની મહાઝુંબેશ હાથ ધરાઈ. રાષ્ટ્રમંડળ રમત અને ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારનો વિકાસ કરાશે. તેના ભાગરૂપે મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી શરૂ

0: કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં દીવાદાંડી ગામે એક મોટું જહાજ દરિયાના પ્રવાહ સાથે તરતું જોવા મળ્યું. તકનીકી ખામી અને ખરાબ હવામાનના કારણે જહાજ દરિયાના પ્રવાહ સાથે દ્વારકા તરફ ખેંચાઈ આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં ભારતીય તટરક્ષક સહિત સંબંધિત તંત્ર એલર્ટ થયું છે. જહાજ સાથે સતત સંપર્ક સાધવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે અથવા ખલાસીઓના જીવને જોખમ ઊભું થશે તો તટરક્ષક દ્વારા હેલિકોપ્ટરની મદદથી બચાવ અભિયાન હાથ ધરાશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કટોસણ રોડ બહુચરાજી રણુજ રેલવે લાઇન પર ટ્રેન સેવા ફરી શરૂ કરાશે. હાલ રેલવે સેફ્ટીના કમિશનર દ્વારા કટોસણ રોડ રણુજ વચ્ચેના 63 કિલોમીટર લાંબા રેલખંડનું નિરીક્ષણ કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 આજથી શુભારંભ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી. ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 500 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. FM 102.2 પરથી.

0: કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને વિઠ્ઠલ મકવાણાના નમસ્કાર. ખેડૂત મિત્રો, આજે આપણે ખરીફ ઋતુમાં બિયારણ માવજત એ વિશે વાતચીત કરવાની છે. ત્યારે મિત્રો, આ ચોમાસાની ઋતુની અંદર આપણે ખાસ કરીને ઘણા બધા જે ધાન્ય પાકો છે તેનું વાવેતર કરતા હોઈએ છીએ, અને એ ધાન્ય પાકોનું વાવેતર કરીએ તો તેની બીજ માવજત કેવી રીતે કરવી, અને જો આપણું બિયારણ સારું હોય તો આપણે ખેતી સારી રીતે કરી શકીએ છીએ, ત્યારે આજે આપણે આ જ વિષય પર વાતચીત કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં જ્યોતિબેન દુલેરા, કે જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીથી પધાર્યા છે અને ખાસ કરીને તેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે, તો હું તેમનું આપણા સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. નમસ્કાર જ્યોતિબેન.
1: નમસ્કાર સાહેબ.
0: હવે જ્યોતિબેન, મારો આપને એક પ્રથમ પ્રશ્ન છે કે ખરીફ ઋતુમાં આ બિયારણ માવજત જે છે કેવી રીતે કરવી જોઈએ, તે વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપશો.
1: હવે એના માટે આપણે પહેલા તો એ નક્કી કરવું પડે કે ખરીફ ઋતુમાં કયા કયા પાકોનું વાવેતર થાય છે. તો આપણા દેશમાં ચોમાસુ ઋતુમાં જે પાકોનું વાવેતર થાય છે એને આપણે ખરીફ પાકો ગણીએ છીએ, અને સામાન્ય રીતે આ ખરીફ પાકોનું વાવેતર જૂન જુલાઈ મહિનામાં કરવામાં આવે છે, અને તેની કાપણી આપણે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં કરી નાખીએ છીએ. પરંતુ જો પિયત વિસ્તારમાં ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરે તો એ કપાસનું વાવેતર મે મહિનાની અંદર થાય છે, અને તેની કાપણી જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં કરવામાં આવે છે. તો આમ ખરીફ પાકો જૂન જુલાઈથી લઈને ઓક્ટોબર સુધીમાં એની કાપણી થઈ જાય ત્યાં સુધી ચાલે છે. હવે આની અંદર ઘણા બધા પાકો ઇન્કલુડેડ છે. એમાંથી ધાન્ય પાકો જો જોઈએ તો એમાં આવશે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, કઠોળની અંદર મગ, અડદ, મઠ, તુવેર અને ગુવાર જેવા પાક લઈ શકાય. તેલીબિયામાં મગફળી, સોયાબીન, દિવેલા, તલ આ બધા પાકોને લઈ શકાય, અને રોકડિયા

0: પાક તરીકે જે કપાસ ગણાય છે એ ખાસ ખરીફ ઋતુ દરમિયાન આપણે લઈએ છીએ. અને શાકભાજીની અંદર જોઈએ તો ટમેટા, રીંગણ, મરચી, મરી મસાલામાં વરિયાળીનો પાક, જેને આપણે ખરીફ ઋતુમાં લઈ શકીએ.
1: ખૂબ સરસ મજાની માહિતી આપી. હવે મારો આપને બીજો એક પ્રશ્ન છે કે આપણું જે આ ગુજરાત રાજ્ય છે બરાબર ને, તો એના વિસ્તાર મુજબ કયા કયા પાકો લેવાય છે તે વિશે જરા માહિતી આપશો.
0: હવે ખરીફ ઋતુમાં આપણા ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં જોઈએ તો ડાંગર મુખ્ય પાક છે, જે અમદાવાદ, ખેડા, આણંદમાં લેવામાં આવે છે. એ પછી ગોધરાની વાત કરીએ તો ગોધરામાં મકાઈ એ મુખ્ય ધાન્ય પાક છે અને ખરીફ ઋતુમાં લેવામાં આવે છે. બરોડાની અંદર જોઈએ તો તુવેર એ ખરીફ ઋતુમાં લેવાતો પાક છે. અને ઉત્તર ગુજરાતમાં મગ અને અડદને આપણે ખરીફ ઋતુમાં લઈ શકીએ છીએ. સૌરાષ્ટ્રના વિસ્તારમાં જોઈએ તો મગફળી કે જે રાજકોટ, જૂનાગઢ આ બધા વિસ્તારમાં લેવાય છે. અને ભાવનગરમાં એક રોકડિયા પાક તરીકે આપણે કપાસને ખરીફ ઋતુમાં વાવીએ છીએ.
1: ખૂબ સરસ વાત કરી. હવે મારો આપને બીજો એક પ્રશ્ન છે કે આ માવજત, તો માવજત એટલે શું અને આ બીજમાં માવજત શા માટે કરવામાં આવે છે તે વિશે જરા માહિતી આપશો.
0: એક કહેવત છે કે પાણી પહેલા પાડ બાંધવી, એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. બિયારણને જ્યારે આપણે વાવણી કરવી હોય તો વાવણી કરતા પહેલા તેના ઉપર ફૂગજન્ય દવાઓ અને ઇન્સેક્ટિસાઇડ કે જે જંતુનાશક દવાઓ તરીકે ઓળખાય છે એનો પટ આપીને વાવેતર કરવામાં આવે છે. તો આ જે પટ ચડાવવાની પદ્ધતિ છે એને આપણે બિયારણ માવજત કહીએ છીએ. અને એ બાદ એમાં જૈવિક ખાતરો જેવા કે એનપીકે કન્સોર્ટિયમ છે, રેઝોબિયમની જો વાત કરીએ જે કઠોળ પાકો માટે વપરાય છે, અને ધાન્ય પાકો કે જેમાં એઝોટોબેક્ટર નામના જીવાણુ હોય છે જે નાઇટ્રોજનનું એકત્રીકરણ કરતા હોય છે, અને આ જ નાઇટ્રોજનને જીવાણુ હવામાંથી શોષણ કરીને એનું એકત્રીકરણ કરે. તો એનો પણ આપણે બીજને પટ ચડાવીને ઉપયોગમાં લઈએ છીએ, એક પ્રકારની બીજ માવજત કહી શકાય. તો આ રીતે જો બીજ માવજત કરીને વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ઘણો ખરો નફો થઈ શકે છે.
1: પ્રશ્ન એ થાય કે ઘણી વખત આપણે જેમ સોનું અને ચાંદી હોય બરાબર ને, તો એની ઉપર પટ ચડાવતા હોય છે, તો આ પટ ચડાવો તો બિયારણની અંદર શું કોઈ આવો પટ ચડાવવાનું આવે છે ખરું?
0: બિયારણની ઉપર આપણે પટ એટલે કે ઢોળ ચડાવીએ છીએ. અને આમ ખેડૂતોને યાદ રાખવા માટે કે FIR જે રીતે ટીચર શીખડાવે છે બાળકોને, તો એવી જ રીતે FIR એટલે કે F એટલે કે ફૂગનાશક દવા, I એટલે કે ઇન્સેક્ટિસાઇડ કે જે કીટનાશક દવા છે, અને R એટલે કે જૈવિક ખાતર. કઠોળ વર્ગના પાકોમાં રેઝોબિયમનો પટ ચડાવવામાં આવે છે, અને ધાન્ય વર્ગના પાક હોય તો એમાં એઝોટોબેક્ટર અને એઝોસ્પાઇરિલમનો પટ ચડાવવામાં આવે છે. એટલે આ પટ એટલે કે દવાનું આવરણ ચડાવવું. શરૂઆતમાં ફૂગનાશક દવાનું આવરણ ચડાવવાનું થતું હોય છે, અને એ બાદ જંતુનાશક દવાનું આવરણ આપણે ચડાવીએ છીએ. અને એ બાદ જો વાવેતર કરવાનો સમય હોય એના 2 કલાક પહેલા જૈવિક ખાતર કે જે હાલ આપણે પ્રવાહી સ્વરૂપમાં માર્કેટમાં મળે છે અને અગાઉ એ પાવડર ફોર્મમાં મળતું હતું, એનું આવરણ ચડાવવાનું હોય છે.
1: બિયારણની માવજત શા માટે જરૂરી છે તે વિશે જરા પ્રકાશ પાડશો.
0: બિયારણનું વાવેતર આપણે કરીએ ત્યારે તેમાંથી 10% જેટલું બિયારણ ઉગતા પહેલા જ નાશ થઈ જાય છે, અને આ 10% બિયારણ ઉગ્યું જ નથી તો ત્યાં આપણે પછી ખાલા ભરવા પડે છે, અથવા તો બીજને વધારે લઈ અને એનું વાવેતર કરવામાં આવે છે. તો બિયારણ આપણે જોઈએ છે કે હાલ મોંઘું છે એટલે ખેતી ખર્ચ વધી જાય છે, અને જો વધુ બિયારણ જો ન વાપરીએ તો છોડની સંખ્યા ઘટી જતી હોય છે, એટલે ઉપજમાં પણ 10% જેટલો ઘટાડો થતો હોય છે. અને આનો આંકડો આપણે જો કાઢવા માટે જઈએ તો એ કરોડોમાં નીકળે, એટલે જો બિયારણનો પટ ચડાવીએ તો એનો ખર્ચ ખૂબ જ નહિવત થાય છે, અને એનાથી ઉગાવો પણ સારો મળે છે અને છોડ સમૃદ્ધ થાય છે. તો એક ઉદાહરણ જો આપણે આમાં જોઈએ તો બાળક નાનું હોય ત્યારે આપણે એને જુદી જુદી રસીઓ આપવાની હોય છે, ઓરી, રૂબેલા એવી અલગ અલગ રસીઓ છે. તો એવી જ રીતે બિયારણની જો વાત કરીએ તો બિયારણનું વાવેતર કરવામાં આવે એ પહેલા જો પટ ચડાવીએ તો બિયારણને રસીનો આપણે ડોઝ આપીએ છીએ એવું ગણી શકાય, અને એના કારણે એનામાં શક્તિ આવતી જાય છે અને એની ઇમ્યુનિટી વધે છે, જેના કારણે ઉગાવો ચાલુ રહે છે અને રોગ જીવાતથી રક્ષણ મળે છે.
1: બરાબર, ખૂબ સરસ વાત કરી. હવે બીજો પ્રશ્ન છે કે આ દવાને પટ આપણે જયારે ચડાવીએ બિયારણ બરાબર ને, તો એની અસર કેટલા દિવસ સુધી રહે છે?
0: આ દવાનો જયારે પટ ચડાવીએ છીએ તો પટ ચડાવ્યા બાદ 30-45 દિવસ સુધીમાં બિયારણની અંદર આ દવાની અસર રહેતી હોય છે, જેનાથી ફૂગના જે રોગો અને અન્ય જે જીવાતો આવતી હોય છે તેની સામે બિયારણને ચોક્કસપણે રક્ષણ મળે છે. તેમજ વાવેતરમાં જે ઉપયોગમાં લેવાતા બિયારણ જે છે એની સાથે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરીને તેની પાછળ જે ખેડૂતો ખર્ચ કરતા હોય છે, તો આપણા વાતાવરણમાં જોઈએ તો 78% જેટલો નાઇટ્રોજન રહેલો છે. તો જૈવિક ખાતરોનો પટ ચડાવીને જો આપણે વાવેતર કરીએ તો એ હવામાં રહેલા નાઇટ્રોજનનું શોષણ કરી લે છે અને તેને

0: જમીનમાં સ્થિર કરે છે, જેનાથી ખેતીનો ખર્ચ ઓટોમેટિક ઘટી જાય છે.
1: બરાબર છે. બીજો એક પ્રશ્ન છે કે બિયારણની માવજતના મુખ્ય હેતુ શું છે?
0: આમ તો ત્રણ હેતુ ગણાવી શકાય. પહેલું છે વાવણીની સરળતા માટે. તો દેશી કપાસના બિયારણમાં ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે રૂવાટી હોય છે અને તેનું વાવેતર આપણે કરીએ તો વાવેતરમાં અગવડતા પડે છે અને બિયારણ જલ્દીથી છૂટું પડતું નથી. પરંતુ જો આ દેશી કપાસના બીજની માવજત કર્યા બાદ વાવેતર કરવામાં આવે તો કોઈ અગવડતા ઉભી થશે નહીં. અને આ માવજત છે રાસાયણિક રીતથી, એટલે કે મશીન દ્વારા ડીલિન્ટિંગ કરીને પણ કરી શકાય છે. હવે બીજું છે કે એક સરખું ઉગાવો થાય એના માટે, તો ફાલ એક સરખો લાવવા માટે અને ઉગાવો સારો થાય તથા છોડની સંખ્યા જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે. તો અમુક બિયારણનું કદ ખેડૂત મિત્રોને ખ્યાલ હશે ખૂબ જ નાનું હોય છે. ઉદાહરણ આપણે લઈએ તો મરચી છે, રીંગણ, રજકો, આ બધા હલકા બીજ છે અને વાવેતર કરીએ તો એક સરખા ઉગતા નથી. તો એની સાથે રેતી ભેળવીએ આપણે તો એનું વાવેતર સારી રીતે થઈ શકે, અથવા દિવેલાના ખોળ સાથે ભેળવીને જો વાવેતર કરીએ તો ઉગાવો સારો મળશે. ત્રીજું એ છે કે ઝડપી ઉગાવો અને સારી સ્ફુરણ શક્તિ માટે. તો અમુક કઠોળ વર્ગના જે પાકોની વાત કરીએ તો વાલનો પાક છે, ગમગુવારનો પાક છે, આ બધા બિયારણ કઠણ હોય છે અને તેના ઉગવામાં વધુ સમય લાગે છે. પરંતુ જો આ પાકના વાવેતર પહેલા 24 કલાક સુધી બિયારણને આપણે પાણીમાં પલાળીને રાખીએ અને પછી સુકવણી કરીને જો વાવેતર કરીએ તો એનું અંકુરણ ઝડપથી થશે. આમ કરવાથી બિયારણ નરમ થઈને એનું અંકુરણ ઝડપથી થાય છે. જૈવિક ખાતર નાઇટ્રોજનને વાતાવરણમાંથી શોષી લે છે અને તેનું એકત્રીકરણ આપણા જમીનમાં કરે છે. તેથી નાઇટ્રોજન યુક્ત ખાતરનો પટ ચડાવીને જો આ બીજને વાવેતર કરવામાં આવે તો એક એ પણ ફાયદો છે કે એનો ઉગાવો ખૂબ જ સારો મળશે.
1: મારો આપને બીજો એક પ્રશ્ન છે કે બીજ માવજતની જે પદ્ધતિઓ છે, બરાબર ને, કે કેમ કે અલગ અલગ રીતે બીજ માવજત થતી હોય છે, તેની પદ્ધતિઓ કઈ કઈ છે તે વિશે જરા જણાવશો.
0: આમ તો ચાર પદ્ધતિઓ છે. તો એમાંની પહેલી પદ્ધતિ આપણે લઈએ તો સૂકી માવજત કરી શકાય. સૂકી માવજતમાં શરૂઆતનો ખર્ચ ખૂબ જ નજીવો અને દવાની માત્રા પણ ખૂબ જ નજીવી હોય છે. 1 કિલો બિયારણ હોય તો 3 ગ્રામ જેવી દવા લેવામાં આવે છે કે જે ફૂગનાશક છે અથવા જંતુનાશક દવા છે. અને જો પ્રવાહી સ્વરૂપમાં હોય તો 3-4 ml આપણે 1 કિલો બિયારણમાં લઈએ છીએ અને જૈવિક ખાતર હોય તો 5-10 ml આપણે 1 કિલો બિયારણમાં લઈએ છીએ. આ દવાને સીડ ડ્રેસિંગ ડ્રમ અથવા તો માટલામાં લઈને તેમાં બિયારણ મુજબ, દાખલા તરીકે 15 કિલો જેવું બિયારણ હોય તો 45 ગ્રામ જેટલી દવાનો આપણે પટ આપીને બીજની માવજત કરી શકાય. બીજું છે ભીની માવજત. હવે જ્યારે ઉધઈનો પ્રશ્ન આવે છે, મગફળી, ઘઉં, તો આ બધામાં ભીની માવજત આપવી ખૂબ જ જરૂરી છે બિયારણને. તો ઘઉંમાં 450 ml જેટલું ક્લોરપાયરીફોસ દવા લેવાની છે કે જે 100 કિલો બિયારણ માટે અને 5 લિટર પાણીમાં ભેળવીને દ્રાવણ બનાવીને એનો જો આપણે પટ ઘઉંના બિયારણમાં આપીએ અને આ બિયારણ જે પટ ચડાયેલું છે એને છાંયડે સૂકવી અને પછી વાવેતર આપણે કરીએ, સાથે સાથે જો જૈવિક ખાતરનો પટ આપવો હોય તો છાંયડે સૂકવેલા દાણાને આપણે 2 કલાક પહેલા જૈવિક ખાતરનો પટ આપી અને એ બાદ વાવેતર કરીએ તો ઉધઈનું નિયંત્રણ થઈ શકે છે અને વાતાવરણમાં રહેલ નાઇટ્રોજન એ જમીનમાં શોષાય અને નાઇટ્રોજન એમાં રહી શકે છે અને અન્ય ખાતરનો ખર્ચ આપણે ઘટાડી શકીએ છીએ. ત્રીજું જે આવે છે એ છે ગરમ હવાની માવજત. તો શેરડીની છાલ કઠણ હોય છે અને શેરડીના પાકમાં આપણે કટકાથી વાવેતર કરીએ છીએ, તો આ કટકાને ગરમ હવાની માવજત આપણે જો આપીએ તો એનો ઉગાવો સારો થાય છે તથા રોગજીવાતનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. તો એના માટે 54 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ હવાની વરાળ 8 કલાક સુધી આ કટકાને આપી અને એ બાદ જો વાવેતર કરવામાં આવે તો મિલીબગ નામની જીવાતનું સારું એવું નિયંત્રણ કરી શકાય છે. એ પછી છે ગરમ પાણીની માવજત. તો શેરડીના કટકાને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનવાળા ગરમ પાણીમાં 2 કલાક સુધી બોળી રાખીને અને પછી જો વાવેતર કરીએ તો રોગજીવાતનું નિયંત્રણ કરી શકાય છે.
1: હવે પ્રાકૃતિક ખેતીમાં બીજ માવજત તો શક્ય છે કે કેમ તે વિશે જરા માહિતી આપશો.
0: હાલ સરકારશ્રીનો જે મુખ્ય આપણે ફોકસ કહીએ તો એ પ્રાકૃતિક ખેતીમાં છે અને હાલ આપણે જે બીજ માવજત આપીએ છીએ એફઆઈઆર સિસ્ટમથી આપીએ છીએ. તો આમાં આપણે એફઆઈઆર સિસ્ટમમાં નહીં જઈએ, પરંતુ પ્રાકૃતિક ખેતી છે એટલે એફઆઈઆરને બદલે આપણે બીજામૃતનો ઉપયોગ કરીને બીજ માવજત આપી શકીએ.
1: કે આ બીજ માવજત આપીએ બરાબર ને, તો એની વાવણીનો ખર્ચ કેટલો ઘટે છે અને ઉત્પાદનમાં શું ફેરફાર થાય છે?
0: હવે આપણો મુખ્ય હેતુ તો ખેતીનો ખર્ચ ઘટાડવાનો અને ઉત્પાદન વધુ મેળવવાનો છે. તો બિયારણને જો પટ ચડાવવામાં 3 ગ્રામ 1 કિલો બિયારણ પ્રમાણે અથવા 3-4 ml 1 કિલો બિયારણ પ્રમાણે દવાની જરૂરિયાત હોય છે. હવે આ મુજબ 100 કિલો જો દાણા હોય તો એમાં 300-400 ગ્રામ જેટલી દવા જોઈએ, જેનો ખર્ચ એકદમ નજીવો છે અને સામે 30-45 દિવસ સુધી આપણા છોડને રક્ષણ મળે છે અને ઉગાવો સારો થાય છે અને છોડ જે છે વૃદ્ધિ

0: પામે છે અને છોડ સક્ષમ બને છે તથા રોગ જીવાતની સામે રક્ષણ પણ મળે છે. પરંતુ જો બીજ માવજત ના આપીએ તો એમાં ઉગાવો ઘટે છે અને રોગ જીવાતથી નુકસાન થાય છે. અને એ બાદ આપણે આ જીવાતને અને રોગને જીવાતને મારવા રોગને ઘટાડવા માટે એક પંપમાં કે જે 10 અને 15 લીટરનો આવે છે તો એ પ્રમાણે પાણી અને પાણીની સાથે 15-20 ગ્રામ જેટલી દવા અથવા તો 20-25 ml જેટલી દવા નાખીએ ત્યારે એનું નિયંત્રણ થાય છે, જેનો ખર્ચ ખૂબ જ વધારે છે.
1: જ્યોતિબેન, મારો આપને બીજો એક પ્રશ્ન છેલ્લે કે ખરીફ ઋતુમાં બીજ માવજતની વાત ચાલતી હોય ત્યારે આપણે ખાસ કરીને જે કોઈ ધાન્ય પાકો કરતા હોય કે તેલીબિયા પાકો કરતા હોય, બરાબર ને, તો આ જે ધાન્ય પાકો કે તેલીબિયા પાકો કઠોળ પાકો જ્યારે આપણે સાચવવા હોય તો એને એક વર્ષ સુધી તેને બિયારણ તરીકે મેળવી અને સાચવવું હોય તો આપણે શું કરવું જોઈએ?
0: ઘઉં, મગ, અડદ આવા બધા જે પાક જે છે એ સેલ્ફ પોલિનેટેડ પાક કહેવાય છે, સેલ્ફ પોલિનેટેડ ક્રોપ. અને તેના બીજનો જો સંગ્રહ આપણે કરવો હોય બીજા વર્ષ સુધી આપણે એનો સંગ્રહ કરીએ છીએ, ખેડૂતો કરતા હોય છે, તો જે ખેતરમાંથી આપણને બિયારણ મળેલું છે ત્યાં એ ખેતરમાં બિયારણને સાચવવું હોય તો ઓફ ટાઈપના જેટલા પણ છોડ છે એને પહેલેથી જ આપણે દૂર કરતા જવા અને ટાઈમસર આ રીતે રોગિંગ કરતા રહેવું. અને એ બાદ જો બીજનો સંગ્રહ કરતા પહેલા કાપણી, થ્રેસિંગ, ગ્રેડિંગ આ બધા જે બીજની અંદર જે ભેજનું પ્રમાણ આ બધા જે પાસાઓ છે એને પહેલા આપણે આવરી લેવા જોઈએ. ખરેખર ભેજનું પ્રમાણ આપણા બીજની અંદર 12% ઓછું અને 10-12% જેટલું હોવું જરૂરી છે, એ બાદ જ આપણે બીજનો સંગ્રહ કરી શકીએ.
1: ખૂબ સરસ વાત કરી જ્યોતિબેન આપે કે ખરીફ ઋતુમાં બીજ માવજત કેવી રીતે કરવી, તેનો પટ કેવી રીતે આપવો, ક્યારે આપવો, અને ખાસ કરીને એને બિયારણ તરીકે જ્યારે સાચવી રાખવું હોય તો શું પ્રોસેસ કરવી જોઈએ એ વિશે ખૂબ સરસ મજાની માહિતી આપી. પરંતુ ઘણી વખત ઘણા ખેડૂત મિત્રોને ઘણા પ્રશ્નો સતાવતા હોય છે અને એમને માહિતીનો અભાવ હોય છે, તો આ માહિતી જ્યારે ખેડૂતોને તાત્કાલિક મેળવવી હોય તો શું કોઈ એના માટેની કોઈ એપ આવે છે કે કઈ જગ્યાએ એ લોકોએ એનો કોન્ટેક્ટ કરવો જોઈએ એ વિશે જરા માહિતી આપશો?
0: આપણા ગુજરાતમાં દરેક જિલ્લાની અંદર કેવીકે સેન્ટર આવેલા છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જેને કહેવાય છે, તો ત્યાં એક વિષય નિષ્ણાંત નિમેલા હોય છે. અને એ સિવાય આપણા ગુજરાતની અંદર 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, આણંદ, નવસારી, દાંતીવાડા અને જૂનાગઢ, ત્યાંથી પણ આપણે ખેડૂત મિત્રો માહિતી મેળવી શકે છે. અને એ સિવાય આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એની પાસેથી ડાયરેક્ટ ખેડૂતો જઈ અને એમના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે છે.
1: ખૂબ સરસ વાત કરી જ્યોતિબેન આપે. ખરીફ ઋતુમાં બિયારણ માવજત એ વિશે આ જે આપે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ત્યાં અત્યારે એક વિકસિત કૃષિ સંકલિત અભિયાન, બરાબર ને, એ વિશે જયારે એક ઝુંબેશ ચાલી રહી હોય તો એ વિશે આપ શું કહેશો?
0: હવે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન એ વૈજ્ઞાનિક પહોંચ, ટકાઉ પ્રથાઓ અને ખેડૂત સશક્તિકરણ દ્વારા ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે શરૂ કરાયેલ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. આપણા રાજ્યના 2951 જેટલા ગામોના ક્લસ્ટરથી 3.5 લાખથી વધુ ખેડૂતોને 55 જેટલા તજજ્ઞોની ટીમ વિકસિત કૃષિ દ્વારા અદ્યતન ખેતીથી ખેડૂત સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિકસિત ભારતના નિર્માણ માટે આપણા દેશભરમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 29 મે થી 12 જૂન સુધી યોજાવાનો છે. તેમાં કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ આ અભિયાન બનવાનું છે. ખેતીમાં સમય અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે અન્નદાતાને પ્રશિક્ષિત કરવાની આ એક નવતર પહેલ આપણા દેશમાં ચાલુ થઈ છે. સંકલિત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કાર્યરત રહીને કૃષિમાં પરિવર્તનની દિશા વડાપ્રધાનશ્રીએ કૃષિ ક્ષેત્રને આપેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડિશન, ફાર્મ મિકેનિઝમ, નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલિત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન એક મહત્વપૂર્ણ અભિયાન બનવાનું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ આપણી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી કરાવ્યો છે. આ અભિયાન દરમિયાન રાજ્યના 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને 4 કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે ગામડે ફરી અને આપણા ખેડૂતોની મુલાકાત કરશે. મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ

0: ખેતી પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવો જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.
1: ખૂબ સરસ વાત કરી જ્યોતિબેન આપે. અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન એ વિશે ખૂબ સરસ મજાની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર સાહેબ.

પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે સાંજના 7:50 થવા જાય છે. થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબર્નમાં મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર શિખરો સર કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે સમગ્ર દેશને આવરી લીધો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે. મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાયેલા ઐતિહાસિક મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નવા અને નોંધપાત્ર શિખરો સર કરી રહી છે.
1: 21મી સદી કા ભારત આજ વિકસિત હોને કે લક્ષ્ય પર કામ કર રહા હૈ. યે વો ભારત હૈ જો કહેતા હૈ ગ્રો મોર એચિવ મોર. હમ 140 કરોડ એસ્પિરેશન સે ભરે રાષ્ટ્ર હૈ. હમ અધીર હૈ, બેસબ્ર હૈ. હમ દુનિયા કી સબસે તેજી સે બઢતી ઇકોનોમી હૈ. આજ ચીપ સે લેકર શિપ તક મેન્યુફેક્ચરિંગ કા ભારત મેં એક નયા ઇકોસિસ્ટમ ડેવલપ કિયા જા રહા. પીપલ ફર્સ્ટ યાનિ નાગરિક દેવો ભવ કા મંત્ર, યે આજ કે ભારત કી ગવર્નન્સ કા મૂળ મંત્ર બન ગયા.
0: વ્યૂહાત્મક સુરક્ષા અને નવીનતા અંગે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓની વૈશ્વિક વિશ્વસનીયતાનો ઉલ્લેખ કર્યો અને ઓપરેશન સિંદુર હેઠળ આતંકવાદ વિરુદ્ધ કરવામાં આવેલી નિર્ણાયક કાર્યવાહીની નોંધ લીધી. તેમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે અને ટૂંક સમયમાં જ એક ભારતીય ખાનગી અવકાશ સ્ટાર્ટઅપ પોતાની જ વિકસાવેલી રોકેટ દ્વારા ઉપગ્રહ પ્રક્ષેપિત કરશે. તેમણે 2030ની કોમનવેલ્થ ગેમ્સના આયોજન અને 2036ની ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતની દાવેદારીનો ઉલ્લેખ કરતા રમતગમત ક્ષેત્રે બંને દેશો વચ્ચે વધુ સહયોગનું આહવાન કર્યું. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે કાર્યક્રમના ઉત્સાહપૂર્ણ વાતાવરણની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે 1991માં બેકપેકર તરીકે ભારતની મુલાકાત દરમિયાન શરૂ થયેલો તેમનો ભારત સાથેનો સંબંધ આજે પણ એટલો મજબૂત છે. તેમણે ભારતીય મૂળના સમુદાયને ઓસ્ટ્રેલિયાની બહુ સાંસ્કૃતિક ઓળખ અને સમૃદ્ધિનું શક્તિશાળી પ્રેરક બળ ગણાવ્યું અને તેને બંને દેશોને જોડતો સૌથી મજબૂત લિવિંગ બ્રિજ ગણાવ્યો. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો પર હસ્તાક્ષર કર્યા. સાયબર ટેકનોલોજી અને પુરવઠા શૃંખલા પર ઓસ્ટ્રેલિયા ભારત ભાગીદારી શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે આજે મેલબોર્નમાં ત્રીજી ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક શિખર સંમેલન યોજી હતી. શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. શિખર સંમેલનના સમાપન પછી બંને પ્રધાનમંત્રીએ વિક્ટોરિયાના સરકારી ગૃહમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે પ્રાદેશિક સ્થિરતા, ઉર્જા સુરક્ષા અને તકનીકી નવીનતા માટે વ્યાપક સહયોગ માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
1: કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ યાની સીકા પર તેજી સે કામ કરને કા નિર્ણય લિયા હૈ જો દોનો દેશો કે લિયે બેલેન્સ એમ્બિશિયસ ઓર વિન વિન હોગા. હમ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર ભી તેજી સે આગે બઢેંગે.
0: ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુથી બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર ઐતિહાસિક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. ભારત અને ઓસ્ટ્રેલિયાને જીવંત લોકશાહી અને મહત્વપૂર્ણ દરિયાઈ શક્તિઓ તરીકે વર્ણવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત પ્રશાંત માત્ર બે મહાસાગરોનો સંગમ નથી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પ્રતીક છે. પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઊંડા પરસ્પર વિશ્વાસ પર આધારિત

નવા અને વ્યાપક યુગમાં પ્રવેશ્યા છે. આ શિખર સંમેલનની મુખ્ય સિદ્ધિઓમાં આર્થિક અને વેપાર સહયોગને પુનર્જીવિત કરવાનો સમાવેશ થાય છે. 2022ના આર્થિક સહયોગ અને વેપાર કરારની સફળતાના આધારે બંને દેશો સંતુલિત, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી વ્યાપક આર્થિક સહયોગ કરાર અને દ્વિપક્ષીય રોકાણ સંધિને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા સંમત થયા. ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં એક સીમાચિહ્ન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આર્થિક સહયોગમાં બીજા એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પરમાણુ સહયોગ કરાર હેઠળ અંતિમ વહીવટી વ્યવસ્થાઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે ઓસ્ટ્રેલિયાથી લાંબા ગાળાના યુરેનિયમ નિકાસનો માર્ગ મોકળો થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું છે કે 21મી સદીનું ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. દેશની આકાંક્ષાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત વધુ વિકાસ અને વધુ સિદ્ધિઓમાં માને છે. આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મૂળ ભારતીય સમુદાય માટેના એક કાર્યક્રમમાં શ્રી મોદીએ સિડનીમાં ભારતીય સમુદાય સાથેની તેમની મુલાકાતને યાદ કરી અને કહ્યું કે તેઓ મેલબોર્નના લોકો સાથે વાતચીત કરવા માટે પણ ઉત્સુક હતા. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝે તેમની હૂંફ

0: મહત્વપૂર્ણ સિદ્ધિમાં એક સીમાચિહ્ન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આર્થિક સહયોગમાં બીજા એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પરમાણુ સહયોગ કરાર હેઠળ અંતિમ વહીવટી વ્યવસ્થાઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે ઓસ્ટ્રેલિયાથી લાંબા ગાળાના યુરેનિયમ નિકાસનો માર્ગ મોકળો થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 21મી સદીનું ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. દેશની આકાંક્ષાઓનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત વધુ વિકાસ અને વધુ સિદ્ધિઓમાં માને છે. આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મૂળ ભારતીય સમુદાય માટેના એક કાર્યક્રમમાં શ્રી મોદીએ સિડનીમાં ભારતીય સમુદાય સાથેની તેમની મુલાકાતને યાદ કરી અને કહ્યું કે તેઓ મેલબોર્નના લોકો સાથે વાતચીત કરવા માટે પણ ઉત્સુક હતા. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે તેમની હૂંફ અને સદભાવનાથી ભારતીય સમુદાયના દિલ જીતી લીધા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ પ્રસંગે કહ્યું કે આ કાર્યક્રમમાં દેખાતી ઉર્જા ઓસ્ટ્રેલિયા ભારત ભાગીદારીની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ગતિશીલ છે અને ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આજે મેલબોર્નમાં બોલતાં શ્રી મિશ્રીએ નોંધ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં સતત મજબૂત થઈ છે. આધુનિક રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવતા ઓસ્ટ્રેલિયા ત્રણ સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરી રહ્યું છે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે આ કલાકૃતિઓમાં દેવી ભદ્રકાળીની કાંસ્ય ત્રિશૂળ, નંદીની ભવ્ય ગ્રેનાઇટ પથ્થરની પ્રતિમા અને કાર્તિકેયની પ્રતિમાનો સમાવેશ થાય છે. ભાજપે કહ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઇલ માટે સૌથી મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ભારત ઇન્ડોનેશિયાને સુપરસોનિક ક્રુઝ મિસાઇલ પૂરા પાડશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપ પ્રવક્તા તુહિન સિંહાએ કહ્યું કે ફિલિપાઇન્સ અને વિયેતનામ પછી ઇન્ડોનેશિયા ત્રીજો દેશ બન્યો છે જેની સાથે ભારતે બ્રહ્મોસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ મુક્ત પરિવહનની હિમાયત કરતા પરંપરાગત ઇંધણ પરની આયાત ઘટાડવા વૈકલ્પિક પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી ગડકરીએ જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પોસાય તેવું, સુલભ બનાવવાની ઓપરેટર્સને અપીલ કરી હતી. શ્રી ગડકરીએ ખાનગી બસ માટે પણ આગામી સમયમાં બસ પોર્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
1: અમારે દેશ મેં હર સાલ 5 લાખ એક્સિડેન્ટ હોતે હૈ ઓર 1,80,000 મૌતે હોતી હૈ. દેશ કા 3% જીડીપી કા નુકસાન હોતા હૈ, અલગ બાત હૈ, પર હમારે ઇસલિયે જો એક્સિડેન્ટ્સ હૈ ઉસકો રોકને મે ભી હમે આપકા સહયોગ ચાહિયે, ઓર ઇસલિયે રોડ સેફ્ટી ઇઝ ધ હાઈએસ્ટ પ્રાયોરિટી ફોર ધ ગવર્નમેન્ટ.
0: ગુજરાત સરકારે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 પ્રારંભ કર્યો. આ નીતિનો ઉદ્દેશ 8 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય નિર્ધારિત કરીને ગુજરાતને દેશના અગ્રણી ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના હબ તરીકે સ્થાપિત કરવાનો છે. આ નીતિ હેઠળ રાજ્યમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનો અને મોટા પાયે રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોચીમાં આજે બ્રિક્સ મહિલા મંત્રીઓનું બેઠકનું સમાપન થયું. સમાપન સત્રને સંબોધતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશો મહિલા વિકાસ સંબંધિત ઘણા સામાન્ય મુદ્દાઓનો સામનો કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સરહદી જિલ્લાઓના પોલીસ અધિક્ષકોના સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સહિત સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ અધિક્ષકો પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન સામેના હુમલા પૂર્ણ થયાની જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ બપોરે આ હુમલો કરાયો. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે સમગ્ર દેશને આવરી લીધો. ચોમાસું રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબોર્નમાં મિટ્સ મોદી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર શિખરો સર કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરે છે સુરીલા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીએ. જોધા અકબર ફિલ્મનું ગીત આપના માટે સર્વપ્રથમ કાર્યક્રમમાં પસંદ કર્યું છે જાવેદ અલીની સ્વર, એ આર રહેમાનનું સંગીત, જાવેદ અખ્તરની શબ્દરચના.

દમ લગા કે હૈસા, આ ફિલ્મનું ગીત આપ હમણાં સાંભળી રહ્યા હતા. પેપોનનો સ્વર હતો, શબ્દ હતા વરુણ ગ્રોવરના અને સંગીત હતું અનુ મલિકનું. સુર માધુરી કાર્યક્રમ અંતર્ગત આપ માણી રહ્યા છો સુરીલા ફિલ્મ ગીતો. સુમધુર ગીતોમાં હવે આપ સાંભળશો દિલ સે ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને એમસી શ્રીકુમારનો સ્વર, એ આર રહેમાનની ધૂન, ગુલઝારના શબ્દો.

સુરીલા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરમાં ધુરી આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને સુરીલા ગીતોના ખજાનામાંથી હવે જે ગીત આપના માટે શોધીને રાખ્યું છે તે છે સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં ગીત ફિલ્મ રેફ્યુજીનું, અનુ મલિકની ધૂન, જાવેદ અખ્તરના શબ્દો.

કાર્યક્રમના અંતમાં પ્રેમ રતન ધન પાયો આ ફિલ્મનું શીર્ષક ગીત આપના સુધી પલક મુચ્છલનો સ્વર, સંગીતકાર હિમેશ રેશમિયા, ગીતકાર ઇરશાદ કામિલ.

અને આ સાથે શ્રોતા મિત્રો, સુરીલા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુરમાધુર અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આખું આયખું અમારું માટીના વાસણ સમૂહ, આ આખું આયખું અમારું માટીના વાસણ સમૂહ. લાગણીનું થોડુંક પાણી અડક્યું અને બસ ત્યાં અમે જાતને ઓગાળી દીધી. તો અમે અમારી જાતને ઓગાળીને બેઠા છે તમારા લાગણીના થોડાક પાણી સાથે. આવો લાગણીસભર ગીતોની શરૂઆત કરીએ. જી હા મિત્રો, લઈને આવી ગયા છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં કેટલાક સુમધુર ગીતો આપના માટે પસંદ કર્યા છે. કાર્યક્રમનું પહેલું ગીત આપના સુધી મોકલીએ. ઉમાશંકર જોશીની રચના, જગજીતસિંહનો સ્વર, શ્યામલ તથા સૌમિલ મુનશીનું સંગીત.

અંકિત ત્રિવેદીની આ રચના આપ માણી રહ્યા હતા. પાર્થિવ ગોહિલનો સ્વર હતો અને ગૌરાંગ વ્યાસનું સંગીત હતું. અને હવે કાર્યક્રમમાં આપના સુધી શશાંક ફડણીસના

क्षण तू एक बार मारी तो था, उज्ज्वल धोळकिया ની આ રચના આપ સાંભળી રહ્યા હતા. સચિન લીમયાનો સ્વર હતો અને શશાંક ફડનીસનું સંગીત હતું. અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આઠને 45 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણોમાં, એટલે કે બરાબર 8:45 દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર સંધ્યા, અને ત્યારબાદ 9 વાગે પ્રસ્તુત કરીશું ન્યૂઝ એટ 9.

વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રાત્રિના 11 થવાની તૈયારીમાં છે થોડી ચણમાં, એટલે કે બરાબર 11 કલાકે દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અપાશે અને 11:05 આપ સાંભળશો અંગ્રેજીમાં સમાચાર. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.